નમસ્કાર, સુપ્રભાત. મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. આજે અષાઢ સુદની તિથિ 7, વિક્રમ સંવત 2082, તદનુસાર તારીખ 20 જુલાઈ 2026 અને સોમવાર. અત્યારે સવારના 5:57 થઈ છે. અમારી આજની પ્રસારણ યાત્રામાં આપ સૌ શ્રોતા મિત્રોનું સ્વાગત છે. મંગલમય દિનની શુભકામના સાથે પ્રસારણની શરૂઆતમાં સાંભળીએ મંગલ સ્વર.

ડુંગરપુરીની આરચના સાથે જ આજનો અર્ચના કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. થોડી જ વારમાં સાંભળશો વેદભારતી કાર્યક્રમ શ્રી રામચરિત માનસ ગાન.

0: હમણાં આપ સાંભળી રહ્યા હતા વિવિધ ભારતી કાર્યક્રમ શ્રી રામચરિત માનસ ગહાન. આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. રજૂ કરીએ છીએ કૃષિ માહિતી. આજનો વિષય છે ખેતીમાં મલ્ચિંગનો ઉપયોગ. રજૂઆત કાનન છાયા.
1: વહેલી સવારના રામ રામ સાથે કૃષિ માહિતીમાં આજે વાત કરીએ ખેતીમાં મલ્ચિંગના ઉપયોગ વિશે. આપણે જાણીએ છીએ કે ખેતીમાં જમીનના ભેજનો સંગ્રહ કરવા, નિંદામણ અટકાવવા અને જમીનનું તાપમાન જાળવવા માટે જુદા જુદા પ્રકારના આવરણોનો ઉપયોગ થતો હોય છે. આ આવરણોને મલ્ચિંગ તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે સૂકા પાંદડા, ડાંગરનું ભૂસું, જુવારની કડબ, લાકડાનો વહેર, સૂકું ઘાસ, શેરડીના સૂકા પાન, ઘઉંનું કુવાર, નાળિયેરીના પાન, આવી બધી વસ્તુઓનો ઉપયોગ કરીને મલ્ચિંગ કરવામાં આવે છે. હવે આ પ્રકારના આવરણથી જમીનમાંના ભેજનું નિયંત્રણ, જમીનનું તાપમાન, કાર્બન ડાયોક્સાઇડનો વધારો, જમીનની અંદરના સૂક્ષ્મજીવોની કાર્યશીલતામાં વધારો કરવો વગેરે જેવી પ્રવૃત્તિઓ છોડના વિકાસને અનુરૂપ સૂક્ષ્મ વાતાવરણ પૂરું પાડે છે. એટલે મલ્ચિંગ એક એવી પદ્ધતિ છે કે જે છોડની ઉપરની જમીનને ઢાંકીને છોડ તેમજ તેના મૂળને વધુ પડતા તાપમાનના ફેરફારની અસરથી બચાવે અને છોડની વૃદ્ધિ માટે અનુકૂળ વાતાવરણ પૂરું પાડે છે. તો સૌથી પહેલા તો જાણી લઈએ મલ્ચિંગના પ્રકારો વિશે. એક પ્રકાર છે ઓર્ગેનિક મલ્ચિંગ અને બીજો છે ઇનઓર્ગેનિક મલ્ચિંગ, એટલે કે પ્લાસ્ટિક મલ્ચ તરીકે પણ એને ઓળખવામાં આવે છે. હવે જો ઓર્ગેનિક મલ્ચિંગની વાત કરીએ તો પાકનો નકામો કચરો, ખેતરનો કચરો, આ બધાનો ઉપયોગ જ્યારે આપણે મલ્ચિંગ તરીકે કરીએ તો તેને ઓર્ગેનિક મલ્ચ કહે છે. આ પ્રકારના મલ્ચનો ઉપયોગ કરવાથી પાકની કાપણી કાર્ય બાદ તેનો નાશ કરવો ખૂબ જ સરળ છે, પણ વધુ જથ્થામાં જરૂરિયાત મુજબ તે મળી રહેવું અઘરું બને છે. અને બીજો પ્રકાર છે ઇનઓર્ગેનિક મલ્ચ, જેને પ્લાસ્ટિક મલ્ચ તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે કુદરતી મલ્ચ મટીરિયલ સિવાયનું મટીરિયલ, મતલબ કે પ્લાસ્ટિકનો મલ્ચિંગ તરીકે ઉપયોગ થાય ત્યારે તેને ઇનઓર્ગેનિક મલ્ચિંગ કહેવાય છે. કુદરતી મલ્ચ મટીરિયલ સરળતાથી મળે નહીં ત્યારે આ પ્રકારનું પ્લાસ્ટિક મલ્ચ જુદા જુદા કલરમાં, જુદી જુદી જાડાઈનું જરૂરી જથ્થામાં ખૂબ સરળતાથી મળી રહે છે. પ્લાસ્ટિક મલ્ચના પણ આપણે જુદા જુદા પ્રકાર જોઈ શકીએ છીએ, જેમ કે કાળું પ્લાસ્ટિક મલ્ચ, પારદર્શક પ્લાસ્ટિક મલ્ચ, બે બાજુ કલરવાળું પ્લાસ્ટિક મલ્ચ, સફેદ અને કાળું, સિલ્વર અને કાળું, પીળું અને કાળું, લાલ અને કાળું, નાશ પામે તેવું પ્લાસ્ટિક મલ્ચ. તો આવા બધા જ પ્રકારના પ્લાસ્ટિક મલ્ચ પણ આપણને જોવા મળે છે. અને જો મલ્ચિંગના ફાયદાની વાત કરીએ તો એ જમીનનો ભેજ જાળવી રાખે છે, જમીનને ઢાંકી તેનું તાપમાન જાળવી રાખે છે, નિંદામણ થતું અટકાવે છે, વરસાદ અને પવનથી જમીનનું જે ધોવાણ થાય છે તેને પણ તે અટકાવે છે. તો

0: આંખને રોગ અને કીટકોથી બચાવે છે. ખાતરનું ધોવાણ થતું પણ તેનાથી અટકે છે. જમીનજન્ય જીવાણુઓથી થતા રોગને પણ આ અટકાવે છે. મલ્ચિંગ હેઠળ સૂક્ષ્મજીવોની સક્રિયતાને કારણે તે છોડને સૂક્ષ્મ વાતાવરણ પૂરું પડે છે. ઉપરાંત શિયાળામાં જમીનનું તાપમાન જળવાઈ રહેતું હોવાથી છોડને ઠંડીથી રક્ષણ મળે છે. પાકની કાપણી વહેલી કરવી શક્ય બને છે. જમીનમાં જરૂરી તાપમાન જળવાઈ રહેતું હોવાથી દાણાની ઉગવાની ક્ષમતા વધી જાય છે અને એ રીતે પાકની ઉત્પાદકતા વધારે છે. તો મિત્રો, આજે આપણે કૃષિ માહિતીમાં વાત કરી ખેતીમાં મલ્ચિંગના ઉપયોગ વિશે. ફરી માહિતી સાથે મળીશું. ત્યાં સુધી સૌને રામ રામ.
1: હમણાં આપ સાંભળી રહ્યા હતા ખેતીમાં મલ્ચિંગના ઉપયોગ વિશે માહિતી. રજૂઆત કરી રહ્યા હતા કાનન ઝાયા અને પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. 6:50 થઈ છે. આપને જણાવી દઈએ અમારા આજે દિવસ દરમિયાન પ્રસારિત થનારા કાર્યક્રમોનું વિવરણ.

થોડી જ વારમાં એટલે કે 7:20 સાંભળશો ફિલ્મી ભક્તિ સંગીત. 7:30 રજૂ થશે સુગમ સંગીત. પર્યાવરણની દૈનિક શ્રેણી 5 મિનિટ પ્રસારિત થશે 7:55. આજનો વિષય છે રેતીના ઢોળા. પ્રસ્તુતિ સિદ્ધિ વોરા. ભજનોની દૈનિક શ્રેણી નીરખને ગગનમાં 8:30. આજના કલાકાર છે ગીતાબેન ચુડાસમા. 8:50 ગુજરાતી વાર્તાલાપ. શિક્ષણમાં બાળકોની રૂચિ. રજૂઆત ડોક્ટર મીતાબેન થાનકી. હિન્દી ફિલ્મ ગીતોનો કાર્યક્રમ મનોરંજન સાંભળશો 9:15. 10:30 લોકસંગીત અંતર્ગત રજૂ થશે લોકવાર્તા સંત શ્રી મૂળદાસ. કલાકાર છે પૂંજાવાળા. અને ત્યારબાદ મોહમ્મદભાઈ

સવારના 11 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધીના અમારા કાર્યક્રમો અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સહપ્રસારિત કરીશું. જે અંતર્ગત 11 વાગ્યે ન્યૂઝ હેડલાઇન્સની સાથે વિવિધ કાર્યક્રમો, 12 વાગ્યે ગુજરાતી ગીતો, 12:30 મિનિટે સખીઓ માટે સહિયર, 1:10 સુગમ સંગીત, 1:30 ફોજી સાથીઓ માટે જય ભારતી અને 2:40 મિનિટે ગુજરાતી ગેર ફિલ્મી ગીતો પ્રસારિત થશે.

સાયંકાલીન સભાની શરૂઆતમાં સાંભળશો વિવિધ ભારતી કાર્યક્રમો 5:10. 6 વાગ્યે રાજુભાઈ વંશના કંઠે ગવાયેલા કેટલાક ભજનો પ્રસારિત થશે. યુવા મિત્રો માટે યુવાણી 6:30 અને ખેડૂત મિત્રો માટે ગામનો ચોરો 7:22 અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રસારિત થશે. 8 વાગ્યે સંસદ સમીક્ષા અમારા દિલ્હી કેન્દ્ર પરથી રિલે કરીશું. સુરીલા ગીતોની સરગમ સારેગામાં સાંભળશો 8:15. રાત્રિના 9:30 વાગ્યે રાત્રિના 9:15 વાગ્યે સ્પોટલાઇટ દિલ્હી કેન્દ્ર પરથી પ્રસારિત થશે. વિવિધ ભારતી કાર્યક્રમ આજ કે ફનકાર 9:30 વાગ્યે અને 10 વાગ યે દિલ્હી પરથી પ્રશ્નકાલનું પ્રસારણ કરવામાં આવશે. આ હતા અમારા આજે દિવસ દરમિયાન પ્રસારિત થનારા કાર્યક્રમો. અને હવે હવામાન સમાચાર. હવામાન

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર કરણ મકવાણા વાંચે છે. મુખ્ય સમાચાર. 13 ઓગસ્ટ સુધી ચાલનારા સંસદના ચોમાસુ સત્રનો આજથી આરંભ. રાજ્યભરમાંથી ઝડપાયેલા નશીલા પદાર્થોનો દહેજની એક કંપનીમાં નાયબ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં નાશ કરાશે. ઉર્જામંત્રી ઋષિકેશ પટેલે મહેસાણાના લાછડી ખાતે વન કવચનું લોકાર્પણ અને એક પેડ માકે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કર્યું. અરવલ્લીમાં ગુસ્સી ટોક હેઠળ 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 111 તાલુકામાં વરસાદ. અને આર્જેન્ટિનાને 1-0 હરાવી સ્પેન ફિફા વર્લ્ડ કપનું ચેમ્પિયન બન્યું. સમાચાર વિગતવાર. સંસદનું ચોમાસુ સત્ર આજથી શરૂ થશે. આગામી 13 ઓગસ્ટ સુધી ચાલનારા 25 દિવસના આ સત્રમાં 19 બેઠકો મળશે. સત્ર દરમિયાન ઘણા મહત્વપૂર્ણ વિધેયકો પર ચર્ચા અને પસાર કરવા રજૂ કરાશે. લોકસભામાં આજે સર્વોચ્ચ અદાલત ન્યાયાધીશોની સંખ્યા સુધારા વિધેયક 2026 પર, જ્યારે રાજ્યસભામાં રાષ્ટ્રીય ગૌરવ અપમાન નિવારણ સુધારા વિધેયક 2026 પર ચર્ચા થશે. આ ઉપરાંત જન્મ અને મૃત્યુ નોંધણી સુધારા ખરડો, આવકવેરા સુધારા ખરડો, સૂક્ષ્મ નાના અને મધ્યમ ઉદ્યોગ વિકાસ સુધારા ખરડો 2026 પર પણ ચોમાસુ સત્ર દરમિયાન ચર્ચા થવાની શક્યતા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 26 જુલાઈના રોજ આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે. આ માસિક રેડિયો કાર્યક્રમની 136મી કડી હશે. નાગરિકો ટોલ ફ્રી નંબર 1800-1178-00 દ્વારા કાર્યક્રમ માટે પોતાના વિચારો અને સૂચનો મોકલી શકે છે. તેઓ નરેન્દ્ર મોદી એપ અથવા માયજીઓવી ઓપન ફોરમ દ્વારા ઓનલાઇન પણ પોતાનો અભિપ્રાય મોકલી શકે છે. નાગરિકો 1922 પર મિસ્ડ કોલ આપી શકે છે અને SMSમાં મળેલી લિંકને અનુસરી સીધા પ્રધાનમંત્રીને પોતાના સૂચનો મોકલી શકે છે. આ કડી માટે સૂચનો આ મહિનાની 24મી તારીખ સુધી મોકલી શકાશે. ભરૂચના દહેજ સ્થિત ભરૂચ એન્વાયરો ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ ખાતે આજે રાજ્યમાં ઝડપાયેલા નશીલા પદાર્થોનું વૈજ્ઞાનિક પદ્ધતિથી નાશ કરાશે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં મોટા પ્રમાણમાં ઝડપાયેલા નશીલા પદાર્થોનો નાશ કરાશે. સરકારની માર્ગદર્શિકા અનુસાર આ કામગીરી હાથ ધરાશે. ઉર્જામંત્રી ઋષિકેશ પટેલે મહેસાણાના લાછડી ખાતે વન કવચનું લોકાર્પણ અને એક પેડ માકે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કર્યું. 2 હેક્ટરમાં ફેલાયેલા આ વનમાં 85 પ્રજાતિના 20,000 રોપાઓનું વાવેતર કરી પર્યાવરણ સુરક્ષાનો સંકલ્પ લેવાયો હતો. આ પ્રસંગે શ્રી પટેલે નાગરિકોને માતાના માનમાં એક વૃક્ષ વાવવા અનુરોધ કર્યો હતો. આ ઉપરાંત શ્રી પટેલે બાકરપુર ખાતે 43 લાખના ખર્ચે નવનિર્મિત પશુ ઉપકેન્દ્રનું લોકાર્પણ કર્યું. આ પ્રસંગે ગ્રામીણ વિકાસ અને પશુપાલકોની સમૃદ્ધિ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ હોવાનું તેમણે જણાવ્યું હતું. અરવલ્લી જિલ્લા પોલીસની લોકલ ક્રાઇમ બ્રાન્ચે ગુસ્સે ટોક કાયદા હેઠળ મોટી કાર્યવાહી હાથ ધરી છે. ધનસુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાના આધારે સંગઠિત રીતે વિદેશી દારૂનો સંગ્રહ અને વેચાણ કરતી ટોળકીના 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તમામ આરોપીઓ સામે કુલ 8 ગુના નોંધાયેલા હોવાનું અરવલ્લીના DSP DP વાઘેલાએ જણાવ્યું હતું.
1: 8 આરોપીઓ વિરુદ્ધ ગુજસીટોક એક્ટ 2015 નીચે ધનસુરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી અને

0: કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. આ જે સંગઠિત ગુના આચરતી ટોળકી છે એ પોતાના નાણાકીય લાભ માટે થઈ ભારતીય બનાવટનું જે ઇંગ્લિશ દારૂ છે તેની ગેરકાયદેસર રીતે પરિવહન કરી, હેરફેર કરી, વેચાણ કરી, સંગ્રહ કરવાની વૃત્તિવાળા છે.
1: નર્મદા જિલ્લાના ડેડિયાપાડામાં જાનકી આશ્રમ ખાતે સાંસદ મનસુખ વસાવાની ઉપસ્થિતિમાં એક પેડ માકીનામ અંતર્ગત 100થી વધુ વૃક્ષોનું વાવેતર કરાયું. સાંસદ મનસુખ વસાવા દ્વારા લોકોને વધુમાં વધુ વૃક્ષો વાવવા અપીલ કરવામાં આવી.
2: વનસૃષ્ટિ બચાવવા માટે સતત અભિયાન ચાલે છે અને આદિવાસી વિસ્તાર માટે પણ કહેવાય છે કે એક સિક્કાની બે બાજુની જેમ આદિવાસી છે તો વનસૃષ્ટિ છે, વૃક્ષો છે, વૃક્ષો છે તો આદિવાસી છે. તો આદિવાસી સમાજે પણ વૃક્ષોની જાળવણી કરી નવા વૃક્ષો ઉગાડવા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે માકે નામ એક વૃક્ષ વાવવાનું એક અભિયાન સમગ્ર દેશમાં અપીલ કરી છે. તો એના ભાગરૂપ ડેડિયાપાડા તાલુકાના જાનકી આશ્રમમાં આ એક અમારો પાર્ટીનો કાર્યક્રમ છે, એની સાથે સાથે આજે વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ આવ્યો છે.
1: આણંદ ખાતે કેન્દ્ર સરકારના કૃષિ મંત્રાલય હેઠળની સંસ્થા ICERના મહાનિદેશક ડોક્ટર એમ એલ જાટ અને સંસ્થાના નિદેશક ડોક્ટર મનીષ દાસે દેશભરમાંથી આવેલા ઔષધીય પાક પ્રોસેસિંગ અને ઇનોવેશન કરતા ખેડૂતો સાથે સંવાદ કર્યો. ઔષધિ પાકોનું વાવેતરમાં વધારો કરવા ICER દ્વારા સઘન પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા હોવાનું ડોક્ટર એમ એલ જાટે જણાવ્યું હતું.
3: बात करके कितना अच्छा महसूस हो रहा है क्योंकि ये लोग जिस तरीके से बहुत सारे किसानों को जोड़ के और मेडिसिनल एरोमेटिक प्लांट की खेती को बढ़ावा दे रहे हैं, ट्राइबल फार्मर्स के साथ में जुड़ के काम कर रहे हैं, उनकी जीविका के साथ में ही बाकी लोगों का स्वास्थ्य के लिए जो काम कर रहे हैं ये काफी सराहनीय है.
1: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsoneir.gov.in/ju અને અમારા એક્સ હેન્ડલ EIR_ABHDને ફોલો કરશો. ગુજરાત એટીએસે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદ સાથે સંકળાયેલા દેશ વિરોધી કાવતરાના કેસમાં વધુ 5 આરોપીની ધરપકડ કરી છે. એટીએસના જણાવ્યા મુજબ ઝડપાયેલા આરોપીઓમાં 2 યુવક ભરૂચ સ્થિત દારૂલ ઉલુમ માટલીવાલા મદ્રેસા સાથે સંકળાયેલા હોવાનું બહાર આવ્યું છે. એટીએસના જણાવ્યા મુજબ બંને મદ્રેસામાં અભ્યાસ કરતા હતા અને તેમની સંડોવણી અંગે તપાસ ચાલી રહી છે. યુએપીએ હેઠળ નોંધાયેલા ગુનાની તપાસ દરમિયાન એટીએસને આરોપીઓ પાસેથી જૈશ એ મોહમ્મદના ઝંડા અને આતંકવાદી મસૂદ અઝહર સંબંધિત સાહિત્ય સહિતની સામગ્રી મળી આવી હોવાનું જણાવાયું છે. ભાવનગરના વલભીપુર તાલુકાના મેલાણા ગામે 6 વર્ષના બાળકનું ચાંદીપુરા વાયરસના સંક્રમણને કારણે મોત નીપજ્યું છે. બાળકના મોતની પુષ્ટિ સરકારી લેબોરેટરીના રિપોર્ટમાં કરવામાં આવી છે. આ કેસ સાથે જ રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી સત્તાવાર રીતે મૃત્યુ પામનાર બાળકોની સંખ્યા 4 થઈ છે અને અન્ય 9 જેટલા બાળકોના મોત શંકાસ્પદ લક્ષણોના કારણે થયા હોવાનું સામે આવ્યું છે, જેને લઈને આરોગ્ય તંત્ર સતર્ક બન્યું છે. વાયરસથી બચવાના પગલા અંગે બાળરોગ નિષ્ણાંત ડોક્ટર મેહુલ ગોસાઈએ વધુ માહિતી આપી.
4: મોટાભાગે આ રોગ છે એ ચોમાસાની સિઝનમાં થતો હોય છે, ભેજવાળા વાતાવરણમાં, અને આ બાળકમાં પણ એ જ્યાંથી આવ્યું હતું ત્યાં વરસાદની હિસ્ટ્રી 2 દિવસ પહેલા હતી કે ભારે વરસાદ પડ્યો હતો. અને કાચા મકાનો હોય, ગારથી લીપેલા મકાનો હોય જેમાં તિરાડ હોય કે ગાય ભેંસના વાડાઓ હોય ત્યાં આ બ્રિડિંગ થતું હોય છે સેન્ડ ટાઈમ, એટલે ત્યાંથી આ ચેપ લાગતો હોય છે. એટલે મારી સમગ્ર વાલીઓને, ભાવનગર જિલ્લાના તમામ લોકોને એક નમ્ર અપીલ છે કે ચોમાસાના વાતાવરણમાં બાળકોને સુરક્ષિત રાખો.
1: છેલ્લા 24 કલાકમાં 4 વાગ્યાથી 6 વાગ્યા સુધીમાં રાજ્યમાં 111 તાલુકામાં વરસાદ નોંધાયો. દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર યથાવત છે. નવસારીના જલાલપોરમાં 4.25 ઇંચ વરસાદ ખાબક્યો છે, જ્યારે હવામાન વિભાગે ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની સંભાવના દર્શાવી છે. તો સૌરાષ્ટ્રમાં પણ વરસાદની શક્યતા છે. રાજ્યમાં વરસાદી વાતાવરણ યથાવત છે. સાબરકાંઠાના વડાલી, ખેડબરમાં, પંથકમાં લાંબા વિરામ બાદ વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. તાપીના વ્યારા, વાલોડ, ડોલવણ સહિતના પંથકમાં પણ વરસાદી માહોલ સર્જાયો. તો આજી 2 ડેમ જે રાજકોટમાં આવેલો છે તેની જળસપાટી જાળવી રાખવા ડેમનો એક દરવાજો ખોલવામાં આવ્યો છે, જેને લઈને નદીના પટમાં તેમજ કાંઠા વિસ્તારમાં અવરજવર ન કરવા લોકોને સૂચના અપાઈ છે. કચ્છ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ચોમાસા દરમિયાન પશુપાલકોને સૂકો ઘાસચારો સમયસર અને પૂરતા જથ્થામાં મળી રહે તે માટેની કામગીરી ચાલી રહી છે. જિલ્લા કલેક્ટરે ધોરડો ખાતે ઘાસના ગોડાઉનની મુલાકાત લઈ ઘાસની ગુણવત્તા અને જાળવણીની સમીક્ષા કરી. આર્જેન્ટિનાને 1-0 હરાવી સ્પેન ફિફા વર્લ્ડ કપનું ચેમ્પિયન બન્યું. સ્પેનના ફેરન ટોરેસે 106મી મિનિટમાં ગોલ કરીને પોતાની ટીમને ફાઇનલમાં આર્જેન્ટિના સામે 1-0 જીત અપાવી. આ જીતથી સ્પેને પુરૂષોનો બીજો

0: ફિફા વર્લ્ડ કપ ટાઇટલ પોતાના નામે કર્યું છે. પુરૂષ ક્રિકેટમાં ઇંગ્લેન્ડે ગઈકાલે રાત્રે લંડનના લોર્ડ્સમાં ત્રીજી વન ડેમાં ભારતને 27 રનથી હરાવ્યું અને શ્રેણી 2-1 જીતી લીધી. ઇંગ્લેન્ડે ભારતને 388 રનનો લક્ષ્યાંક આપ્યો હતો, જેની સામે ભારતીય ટીમ 50 ઓવરમાં 7 વિકેટે 360 રન જ બનાવી શકતા તેનો પરાજય થયો હતો. જ્યોતિર્લિંગ સોમનાથ ખાતે પવિત્ર શ્રાવણ માસ દરમિયાન સોમનાથ ટ્રસ્ટ દ્વારા 30 દિવસીય 51 કુંડી મહામૃત્યુંજય મહાયજ્ઞ અનુષ્ઠાનનું આયોજન કરાયું છે. શ્રદ્ધાળુઓ ટ્રસ્ટની સત્તાવાર વેબસાઇટ પરથી ટૂંક સમયમાં યજ્ઞના સ્લોટનું બુકિંગ કરાવી શકશે. પોરબંદરના રાણાવાવ તાલુકાના બોરીચા ગામે વાડી વિસ્તારમાં આવેલ એક કુવામાં અચાનક મહાકાય મગર આવી ચડતા પંથકમાં ભારે કૌતુક અને ફફડાટ વ્યાપી ગયો. વન વિભાગની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ભારે જહેમત બાદ મગરનું સફળ રેસ્ક્યુ કર્યું. અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. 13 ઓગસ્ટ સુધી ચાલનારા સંસદના ચોમાસુ સત્રનો આજથી આરંભ. રાજ્યભરમાંથી ઝડપાયેલા નશીલા પદાર્થોનો દહેજની એક કંપનીમાં નાયબ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં નાશ કરાશે. ઉર્જામંત્રી ઋષિકેશ પટેલે મહેસાણાના લાછડી ખાતે વન કવચનું લોકાર્પણ અને એક પેડ માકે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કર્યું. અરવલ્લીમાં ગુસ્સીટોક હેઠળ 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 111 તાલુકામાં વરસાદ અને આર્જેન્ટિનાને 1-0 હરાવી સ્પેન ફિફા વર્લ્ડ કપનું ચેમ્પિયન બન્યું. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર છે. 7:20 થઈ છે. આપના માટે લઈને આવ્યા છીએ ફિલ્મી ભક્તિ સંગીત. આ કાર્યક્રમમાં સૌપ્રથમ સાંભળીએ ફિલ્મ નયા રાસ્તામાં મોહમ્મદ રફીનો સ્વર. શબ્દો છે સાહિર લુધિયાનવીના.
2: ઈશ્વર અલ્લાહ તેરે નામ

ફિલ્મ સીમામાં હમણાં આપ સાંભળી રહ્યા હતા મન્નાડે અને સાથીઓનો સ્વર, શંકર જયકિશનનું સંગીત અને શૈલેન્દ્રના શબ્દો. આ ગીત સાથે જ હિન્દી ફિલ્મી ભક્તિ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આપ જોડાયેલા છો આકાશવાણી રાજકોટ સાથે અને હવે સમય થયો છે સુગમ સંગીતનો. સુગમ સંગીતમાં સાંભળીએ કવિ રાજેન્દ્ર શાહની રચના, ગાયક છે નિમેશ જાની.

સુગમ સંગીતમાં હવે સાંભળીએ મકરંદ દવેની રચના, જેના શબ્દો છે, એક વાર પ્રભુ ખબર અમારી લેતા જાજ્યો હો, માધવ વળતા આજ્યો હો. સ્વર છે મૃદુલા પરેખનું.

સુગમ સંગીતના કાર્યક્રમના અંતમાં આપ સાંભળી રહ્યા હતા મૃદુલા પરીખના સ્વરમાં મકરમ દવેની રચના. પ્રસારણ આકાશવાણી રાજકોટ પરથી કરવામાં આવ્યું. થોડી જ વારમાં સાંભળશો અમદાવાદથી પ્રસારિત થતા ગુજરાતી સમાચાર.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. 13 ઓગસ્ટ સુધી ચાલનારા સંસદના ચોમાસુ સત્રનો આજથી આરંભ. મધ્યપ્રદેશ કેબિનેટે સમાન નાગરિક સંહિતા યુસીસી બિલને મંજૂરી આપી. સહકાર મંત્રી અમિત શાહે કહ્યું છે કે ભાજપ બંગાળને ફરીથી ટોચ પર લઈ જશે. અમેરિકાના ઈરાન પર ફરી હુમલા શરૂ. અને આર્જેન્ટિનાને 1-0 હરાવી સ્પેન ફિફા વર્લ્ડ કપ 2026 ચેમ્પિયન બન્યું. સમાચાર વિગતવાર. સંસદનું ચોમાસુ સત્ર આજથી શરૂ થશે. આગામી 13 ઓગસ્ટ સુધી ચાલનારા 25 દિવસના આ સત્રમાં 19 બેઠકો મળશે. ચોમાસુ સત્રની પૂર્વ સંધ્યાએ સરકારી સંસદ ભવનમાં સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. બેઠક બાદ મીડિયા સાથે વાત કરતા સંસદીય બાબતોના મંત્રી કિરણ રિજિજુએ તમામ રાજકીય પક્ષોને સંસદનું સુચારુ સંચાલન સુનિશ્ચિત કરવા અપીલ કરી હતી.
1: કોઈ પાર્ટી યા કોઈ મેમ્બર અપના જો ભી બાત રખના ચાહતા હૈ પાર્લામેન્ટ મે પૂરા રખ સકતે હૈ. મેં વિપક્ષ કે સાથીઓ કો કહેના ચાહતા હું કે પહેલે મેં ભી પાર્લામેન્ટ કો ચલાને મેં દિક્કત આઈ થી ક્યોંકિ હંગામા બહોત જ્યાદા હુઆ થા. લોગ ચાહતે કે પાર્લામેન્ટ સુચારુ રૂપ સે ચલે, ઇસલિયે મેં ફિર સે સબ પાર્ટી કે નેતાઓ કો મેં અનુરોધ કરતા હું કે પાર્લામેન્ટ અચ્છી તરહ સે ચલે, ઇસમે સબ લોગ યોગદાન કરે.
0: સત્ર દરમિયાન ઘણા મહત્વપૂર્ણ વિધેયકો ચર્ચામાં પસાર કરશે અને પસાર કરવા પ્રયત્ન કરાશે.
2: આજ લોકસભામાં સર્વોચ્ચ ન્યાયાલય ન્યાયાધીશ સંખ્યા સંશોધન વિધેયક 2026 પર ચર્ચા નિર્ધારિત હૈ, જબકિ રાજ્યસભામાં રાષ્ટ્ર ગૌરવ અપમાન નિવારણ સંશોધન વિધેયક 2026 પર ચર્ચા સૂચિબદ્ધ હૈ. માનસૂન સત્ર કે દૌરાન જન્મ ઓર મૃત્યુ પંજીકરણ સંશોધન વિધેયક, આયકર સંશોધન વિધેયક ઓર સૂક્ષ્મ લઘુ ઓર મધ્યમ ઉદ્યમ વિકાસ સંશોધન વિધેયક પર ભી ચર્ચા કિયે જાને કી સંભાવના હૈ. અનુપમ મિશ્ર, આકાશવાણી સમાચાર, દિલ્હી.
0: લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ ગઈકાલે લોકસભાની કાર્ય સલાહકાર સમિતિની બેઠકની અધ્યક્ષતા કરી હતી. બેઠક દરમિયાન સરકાર તેમજ વિવિધ રાજકીય પક્ષોનું પ્રતિનિધિત્વ કરતા સભ્યોએ સત્ર દરમિયાન હાથ ધરવામાં આવનાર કાયદાકીય અને અન્ય કાર્યો પર મંતવ્યો લેવાયા હતા. શ્રી બિરલાએ રચનાત્મક ચર્ચા, અર્થપૂર્ણ સહભાગિતા અને સર્વોચ્ચ સંસદીય પરંપરાઓનું પાલન કરવા પર ભાર મૂક્યો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે ચિસિનાઉમાં તેમના મોલ્ડાવન સમકક્ષ માયા સેન્ડુ સાથે પ્રતિનિધિમંડળ સ્તરની વાટોઘાટો કરશે. રાષ્ટ્રપતિ મુર્મુ મોલ્ડાવાના સંસદના પ્રમુખ ઇગોર ગ્રોસુને પણ મળશે અને મોલ્ડાવા ભારત સંસદીય મિત્રતા જૂથના સભ્યો સાથે વાતચીત કરશે. વધુમાં રાષ્ટ્રપતિ એક બિઝનેસ ફોરમને સંબોધિત કરશે અને ભારતીય સમુદાયના સભ્યો સાથે વાતચીત કરશે. દિલ્હી પોલીસે સ્પષ્ટતા કરી છે કે આજથી શરૂ થઈ રહેલા સંસદ સત્રને ધ્યાનમાં રાખીને નવી દિલ્હી જિલ્લામાં કોઈપણ વિરોધકૂચ સરઘસ માટે કોઈ પરવાનગી આપવામાં આવી નથી કે મંજૂર કરવામાં આવી નથી. સોશિયલ મીડિયા પોસ્ટમાં પોલીસે જણાવ્યું હતું કે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 163 આ વિસ્તારમાં લાગુ છે, તેથી જંતર મંતર સિવાય આ વિસ્તારમાં 5 કે તેથી વધુ વ્યક્તિઓનો વિરોધકૂચ સરઘર્ષ પ્રદર્શન અને સભાઓ પર સખત પ્રતિબંધ છે. દિલ્હી પોલીસે તમામ નાગરિકોને કાયદાનું પાલન કરવા, કોઈપણ અનધિકૃત મેળાવડા અને કૂચમાં ભાગ લેવાથી દૂર રહેવા અને જાહેર શાંતિ સલામતી અને સુરક્ષા જાળવવામાં સહયોગ આપવા અપીલ કરી છે. મધ્યપ્રદેશ કેબિનેટે સમાન નાગરિક સંહિતા યુસીસી બિલને મંજૂરી આપી છે. પત્રકાર પરિષદને સંબોધતા મુખ્યમંત્રી મોહન યાદવે જણાવ્યું હતું કે યુસીસી તમામ સમુદાયોને સમાન તકો અને અધિકારો પ્રદાન કરશે અને આ કાયદો તે દિશામાં એક મોટું પગલું છે. આ બિલ હવે આજથી શરૂ થઈ રહેલા રાજ્ય વિધાનસભાના ચોમાસુ સત્રમાં રજૂ કરવામાં આવશે. યુસીસીની મુખ્ય જોગવાઈઓ હેઠળ રાજ્યમાં એક કરતાં વધુ લગ્ન માન્ય રહેશે નહીં. છૂટાછેડા માટે કાનૂની પ્રક્રિયાનું પાલન કરવું પડશે. મહિલાઓ અને પુરુષોને સમાન વારસા

0: અધિકારો મળશે. એક મહિનાની અંદર લીવ ઇન રિલેશનશીપની નોંધણી ફરજિયાત રહેશે. ગામડાના સ્તર સુધી લગ્ન નોંધણી ફરજિયાત રહેશે અને આદિવાસી સમુદાયોને આ કાયદાના દાયરાની બહાર રાખવામાં આવ્યા છે. સહકાર મંત્રી અમિત શાહે કહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી બંગાળને ફરીથી ટોચ પર પહોંચાડશે. શ્રી શાહે કોલકાતામાં અનેક વિકાસ કાર્યોનું વર્ચ્યુઅલ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. તેમણે માહિતી આપી હતી કે સહકાર ભારત ટેક્સી યોજના અમલીકરણ માટે કેન્દ્ર સરકાર અને પશ્ચિમ બંગાળ સરકાર વચ્ચે MOU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે, જે કેબ ડ્રાઈવરોને સશક્ત બનાવશે.
1: बंगाल की समग्र जनता को भरोसा दिलाने आया हूँ. भारतीय जनता पार्टी ने पूरे लंबे चुनाव अभियान के अंदर जो एक एक वादा किया था और सोनार बांग्ला की संकल्पना को बंगाल की जनता के सामने रखा था, वो सोनार बांग्ला की संकल्पना को जमीन पर उतारने का काम मोदी जी के नेतृत्व में भारतीय जनता पार्टी का एक एक कार्यकर्ता करेगा.
0: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 26 જુલાઈના રોજ આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે. આ માસિક રેડિયો કાર્યક્રમની 136મી કડી હશે. નાગરિકો ટોલ ફ્રી નંબર 1800117800 દ્વારા કાર્યક્રમ માટે પોતાના વિચારો અને સૂચનો મોકલી શકે છે. તેઓ નરેન્દ્ર મોદી એપ અથવા MyGOV ઓપન ફોરમ દ્વારા ઓનલાઈન પણ પોતાના અભિપ્રાયો મોકલી શકે છે. નાગરિકો 1922 પર મિસ્ડ કોલ પણ આપી શકે છે અને SMSમાં મળેલી લિંકને અનુસરીને સીધા પ્રધાનમંત્રીને પોતાના સૂચનો મોકલી શકે છે. આ કડી માટે સૂચનોને મહિનાની 24મી તારીખ સુધી મોકલી શકાશે. અમેરિકાએ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ઈરાની ડ્રોનના વિસ્ફોટ દરમિયાન 3 અમેરિકન સૈનિકોના મૃત્યુની પુષ્ટિ આપી છે. અગાઉ અમેરિકી સેન્ટ્રલ કમાન્ડે કહ્યું હતું કે જોર્ડનમાં અજાણ્યા મૃતદેહો મળ્યા છે, જ્યાં એક અલગ ઈરાની હુમલામાં 2 અમેરિકી સૈનિકો પણ માર્યા ગયા હતા અને 1 ગુમ થયો હતો. સાંભળી એક અહેવાલ.
2: अमेरिका ने कहा है कि यह हमला जॉर्डन में अमेरिकी सैनिकों की मौत का बदला लेने के लिए किया गया है. अमेरिकी केंद्रीय कमान ने कहा कि उन्होंने ईरान के तटीय निगरानी सेना और वायु रक्षा केंद्रों, समुद्री क्षमताओं और मिसाइल व ड्रोन ठिकानों पर हमले किए. सेंट्रल खातम अल अंबिया मुख्यालय के कमांडर मेजर जनरल अली अब्दुल्लाही ने चेतावनी दी है कि ईरान की सेना अमेरिका की किसी भी आक्रामक कार्रवाई का करारा जवाब देगी. दोनों पक्षों के बीच होर्मुज जलडमरू मध्य पर नियंत्रण को लेकर संघर्ष चल रहा है. समाचार कक्ष से वैष्णवी.
0: ભારતીય હવામાન વિભાગે આજે હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર અને ઉત્તરાખંડમાં ભારે વરસાદ સાથે લાલ રંગની ચેતવણી જારી કરી છે. આગામી 2 દિવસ દરમિયાન દિલ્હી, હરિયાણા, ચંદીગઢ, પંજાબ, બિહાર, છત્તીસગઢ, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા અને ઉત્તર પૂર્વ ભારતના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે. આજે કર્ણાટક, રાયલસીમા, તેલંગાણા, રાજસ્થાન, વિદર્ભ અને આંદામાન નિકોબાર ટાપુઓ પર વીજળી તેમજ તેજ પવન સાથે વાવાઝોડાની આગાહી પણ છે. ઉત્તરાખંડમાં ગઈકાલે સવારથી સતત વરસાદ પડી રહ્યો છે, જેના કારણે મેદાની અને પર્વતીય પ્રદેશોમાં જનજીવન પર અસર થઈ છે. મોટાભાગના જિલ્લાઓમાં શાળા અને કોલેજો બંધ છે. સ્પેને ડિફેન્ડિંગ ચેમ્પિયન આર્જેન્ટિનાને 1-0થી હરાવી ફિફા વર્લ્ડ કપ 2026નું ચેમ્પિયન બન્યું છે. સ્પેનમાં સબસ્ટિટ્યૂટ ફેરન ટોરેસે 106મી મિનિટમાં ગોલ કરીને પોતાની ટીમને ફાઇનલમાં આર્જેન્ટિનાની સામે 1-0થી જીત અપાવી. ભારતીય પુરુષ અને મહિલા ટીમ 5th હોકી એશિયન ચેમ્પિયનશીપ 2026 માટે મસ્તક માટે રવાના થઈ. પુરૂષ ક્રિકેટમાં ઇંગ્લેન્ડે ગઈકાલે રાત્રે લંડનના લોર્ડ્સમાં 3જી વનડેમાં ભારતને 27 રનથી હરાવ્યું અને શ્રેણી 2-1થી જીતી લીધી છે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મારા સહયોગી કરણ મકવાણા.
3: આજના મોટાભાગના અખબારોમાં જમ્મુ કાશ્મીર, ઉત્તરાખંડ અને પૂર્વોત્તરના રાજ્યોમાં ભારે વરસાદથી તારાજી અંગેના સમાચાર પહેલા પાને તસવીરો સાથે લેવાયા છે. ઉત્તર પૂર્વોત્તરના રાજ્યોમાં ભૂસ્ખલન, 26ના મોત, આ હેડલાઇન છે સંદેશની. નવ ગુજરાત સમય લખે છે, જમ્મુ અને કાશ્મીર, નાગાલેન્ડ, ઉત્તરાખંડમાં ભારે વરસાદ, 25ના મોત. ગુજરાત સમાચારનું મુખ્ય શીર્ષક છે, આભ ફાટતા ભયાનક પૂર, 18ના મોત. દિવ્ય ભાસ્કર લખે છે, વાંગચૂકને સરકારી હોસ્પિટલ લઈ જવા એ મનસ્વી નિર્ણય, SC. ફાયર વિભાગે 147 સ્થળોની ફાયર સેફટી ચકાસણી કરી 30 એકમોને નોટિસ ફટકારી. આ સમાચારને ગુજરાત સમાચારે છેલ્લા પાને પ્રકાશિત કર્યા છે.
0: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર.

0: મી ઓગસ્ટ સુધી ચાલનારા સંસદના ચોમાસુ સત્રનો આજથી આરંભ. મધ્યપ્રદેશ કેબિનેટે સમાન નાગરિક સંહિતા યુસીસી બિલને મંજૂરી આપી. સહકાર મંત્રી અમિત શાહે કહ્યું છે કે ભાજપ બંગાળને ફરીથી ટોચ પર લઈ જશે. અમેરિકાના ઈરાન પર ફરી હુમલા શરૂ. અને આર્જેન્ટિનાને 1-0 હરાવી સ્પેન ફિફા વર્લ્ડ કપ 2026 ચેમ્પિયન બન્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થાય. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: આકાશવાણીના રાજકોટ કેન્દ્ર છે. રજૂ કરીએ છીએ પર્યાવરણની દૈનિક શ્રેણી 5 મિનિટ. આજનો વિષય છે રેતીના ઢોળા. પ્રસ્તુતિ સિદ્ધિ વોરા.

મિત્રો, 5 મિનિટમાં આજે જોઈએ રેતીના ઢોવા વિશે. રેતીના ઢોવા એટલે લાક્ષણિક આકારોમાં જોવા મળતા રેતીના ઢગ. વાતા પવનો દ્વારા ઉડી આવતા રેતીના કણો અનુકૂળ સ્થાનોમાં પડી જાય ત્યારે આકારોમાં રચાતા ઢગલાઓને રેતીના ઢોવા તરીકે ઓળખવામાં આવે છે. વાતા પવનોને પોતાની સાથે લઈ જવા માટે પૂરતી રેતી પ્રાપ્ત થતી હોય ત્યાંથી વહન પામીને અન્યત્ર અનુકૂળ સ્થાને આ પ્રકારના ઢગ વિકસી શકે છે. એક વખત એક સ્થાને રેતીનો પર્યાપ્ત ઢગ થાય એટલે પવનને મુક્તપણે આગળ ધપવા માટે તે અવરોધરૂપ બની રહે. રેતીના કણ નીચે પડતા જાય અને ઢગ વિકસતો જઈ લાક્ષણિક આકારમાં ઢુવાનું સ્વરૂપ મેળવે. જોશબંધ વાતા પવનની સાથે ઢુવામાંથી પણ કણો વારંવાર ઊંચે ઉડી ઉડીને તેના શિખર તરફ પહોંચે અને પછીથી બીજી બાજુ ઉપર સરકીને પડી જાય. આ રીતે ઢુવા ખસતા પણ જાય. સ્થાન અને સંજોગ ભેદે નાનકડા કે મીટરની ઊંચાઈથી માંડીને ક્યારેક તો 100-100 મીટરની ઊંચાઈની ટેકરીઓ પણ રચાયેલી જોવા મળે છે. તે મોટે ભાગે તો વેરાન હોય છે, તેમ છતાં ક્યારેક તે વનસ્પતિ વાળી પણ જોવા મળે છે. રેતીના ઢુવા જો આગળ વધતા જાય અને ખેતી લાયક વિસ્તારને આવરી લે તો ફળદ્રુપ જમીનો ખરાબામાં પણ ફેરવાઈ શકે છે. એક જ સ્થાનાંતરિત થતા જતા ઢુવાઓની સંખ્યા જો વધુ હોય તો તે માટે ઢુવા સંકુલ એવો શબ્દ વપરાય છે. વળી નદીઓના મુખ ભાગ પર પવન અને મોજાની સંયુક્ત ક્રિયાને કારણે રેતી કણોની જમાવટ થતી જાય અને તેની આદર્શ રચાય તો વચ્ચેના ભાગમાં પાણી ભરાઈ રહેતા ઢુવા સરોવરનું નિર્માણ થાય છે. વિશાળ વિસ્તારમાં પથરાયેલા ઢગ કે ટેકરીઓની સપાટી પર પવનની લહેરો મધ્યમ ગતિથી પસાર થતા તરંગ ચિહ્નો તૈયાર થતા હોય છે. ઉપલબ્ધ પરિબળો મુજબ આ તરંગ ચિહ્નોમાં આકાર ભેદ પણ જોવા મળે છે. તરંગોના શીર્ષ ભાગો પર સામાન્ય રીતે મોટા કણો હોય છે. સ્થાન અને સંજોગ ભેદે ઢુવાઓના આકાર અને કદ ભિન્ન ભિન્ન હોય છે. રેતીના ઢુવા માત્ર રણો પૂરતા જ મર્યાદિત હોય એવું નથી, તે સમુદ્ર કિનારા ઉપર પણ તૈયાર થઈ શકે છે. પવનની ગતિ અને દિશા મુજબ કણ ગોઠવણી થતી હોવાથી તેમાં પ્રવાહ પ્રસ્તર રચના પણ જોવા મળતી હોય છે. રેતીના ઢુવા ખનિજોના પણ બનેલા હોઈ શકે, જેમ કે બરમુડામાં કેલ્સાઇટ કણોના અને ન્યૂ મેક્સિકોમાં ચિરોડી કણોના ઢુવા જોવા મળે છે. ઢુવાની રચના માટે આ પ્રમાણે સંજોગો જવાબદાર હોય છે. એક ધારા જોશબંધ વાતા રહેતા પવનો જેમાં પવનની દિશા અને ગતિ અગત્યના પરિબળ હોય છે. બીજું રેતીનો સ્ત્રોત, જ્યાંથી રેતી કણો પવનની વહન ક્રિયા માટે પ્રાપ્ત થઈ શકે. ત્રીજું ઢુવાની જમાવટ માટે જરૂરી અવરોધ, રેતી ધારક પવનોને જ્યાં અવરોધ નડે ત્યાં ગતિ મંદ પડે અને પવનો ગુમરી ખાઈને વમળો ઉત્પન્ન કરે અને ત્યાં કણો નીચે પડે. એ રીતે કણો જામતા જાય અને ઢુવાનો વિકાસ થતો રહે. મોટે ભાગે તો ઢુવાની ઊંચાઈ 30-100 મીટરની વચ્ચેની રહેતી હોય છે, તેમ છતાં ક્યારેક 200 મીટરથી ઊંચા પણ ઢુવા બનતા હોય છે. ઢુવાઓનું સ્થળાંતર પણ થતું રહે છે. ઢુવાઓમાંનો રેતી કણોનો જથ્થો પવનની દિશા અનુસાર સ્થળાંતર કરતો રહે છે. પવન વેગથી કણો ઉચકાય છે અને ઢુવાના શિરોભાગ તરફ ખસતા રહે છે, પછી ત્યાંથી બીજી બાજુએ સરકી પડે છે. આ ક્રિયામાં પરિવર્તન થતું રહેવાથી ક્રમિક સ્થળાંતર શક્ય બને છે. સંજોગો પ્રમાણે સ્થળાંતરનો દર પ્રતિ વર્ષે 15 કિલોમીટર સુધીનો પણ હોઈ શકે છે. અમુક ઢુવા તારક ઢુવા તરીકે ઓળખાય છે. આ પ્રકારના ઢુવાનો આકાર લંબાયેલી શાખાઓ સહિતના તારા જેવો હોય છે, જ્યાંથી તે બધી દિશાઓમાં વિકેન્દ્રિત થતા હોય છે. જ્યારે પવન 3-4 દિશાઓમાંથી ફૂંકાતો હોય ત્યારે તે વિકસે છે. મોસમના ફેરફાર મુજબ જો વાતા પવનોની દિશા બદલાતી રહે તો રેતીના ઢગના આકારો બદલાતા જાય છે. આફ્રિકા અને સાઉદી અરેબિયામાં આ પ્રકારના ઢુવા જોવા મળે છે. કેલિફોર્નિયાની ડેથ વેલીમાં તારક આકારના ઢુવા જોવા મળે છે. આ ઉપરાંત વહેલની પીઠ આકારના પણ ઢુવા હોય છે. સપાટ

આ કાર્યક્રમમાં આજે માણીશું ગીતાબેન ચુડાસમાના કંઠે ગાયેલા કેટલાક ભજનો. કાર્યક્રમની શરૂઆતમાં સાંભળીએ પલાણ સિંહની આ રચના.

0: હવે પછીનું ભજન સાંભળતા પહેલા કેટલીક જાહેરાતો.
1: પપ્પા, કોલેજની ફીસ વધારે છે.
2: બેટા,
1: યાદ છે બોનસના થોડા પૈસા આપણે બીજા ખાતામાં રાખ્યા હતા?
2: બે વર્ષથી ખાતામાં કોઈ લેવડ દેવડ નથી થઈ, કદાચ ઇનઓપરેટિવ થઈ ગયું હશે.
3: તો હવે બેંકમાં જઈને અથવા વિડિયો કેવાયસી થી કેવાયસી અપડેટ કરાવો, ખાતું થશે એક્ટિવ એકદમ ફ્રી. ચાલ,
1: ક્યાં
3: એડમિશન કરાવવા? ખાતું થયું એક્ટિવ.
1: આરબીઆઈ કહે છે,
4: જાણકાર બનો, સતર્ક રહો.
5: આઈટીઆઈ માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
0: આકાશવાણી રાજકોટ પરથી આપ સાંભળી રહ્યા છો કાર્યક્રમ નિરખ ને ગગનમાં. હવે પછી સાંભળીએ દાસી જીવનની રચના.

આઈટીઆઈ માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.

રતનભાઈની આરચના સાથે જ આજનો નિરખના ગગનમાં કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આ કાર્યક્રમમાં આજે આપ સાંભળી રહ્યા હતા ગીતાબેન ચુડાસમાના કંઠે ગવાયેલા કેટલાક ભજનો.

0: આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર છે.
1: આકાશવાણી રાજકોટ પરથી સાંભળો શ્રોતા મિત્રોના ફોન કોલ્સ પર આધારિત કાર્યક્રમ કેમ છો મિત્રો.
2: કાર્યક્રમનું પ્રસારણ થાય છે દર શનિવારે સવારે 10-11 દરમિયાન,
1: જેનું રેકોર્ડિંગ થાય છે દર શુક્રવારે સવારે 10-10:30 દરમિયાન.
2: તો જણાવો વિવિધ વિષયો પરના આપના મંતવ્યો અને સાથે જ સાંભળો આપની પસંદગીનું ગીત.
1: આકાશવાણી રાજકોટનો ફોન નંબર છે 0281-2449-3931, એટલે કે 0281-2443931.
2: તો ટ્યુન કરો આકાશવાણી રાજકોટ અને સાંભળો આપનો મનપસંદ કાર્યક્રમ કેમ છો મિત્રો.
3: આપણે લોક સંગીત પસંદ છે કે ફિલ્મ સંગીત,
4: મેરે સપનો કી રાની કબ,
3: શાસ્ત્રીય સંગીત કે પછી યુવાનો બાળકો કે ખેડૂત ભાઈઓ માટેના કાર્યક્રમ,
5: રામ રામ જય પસાભાઈ તમને અને વેદ્યાભાઈ ને,
3: આપ દુનિયાના કોઈ પણ છેડે હો હવે ઉપલબ્ધ છે આપના મોબાઈલ પર આપનું પ્રિય આકાશવાણી રાજકોટનું પ્રસારણ. એન્ડ્રોઈડ સ્ટોરમાં જઈ ડાઉનલોડ કરો પ્રસાર ભારતીની ઓફિશિયલ એપ News on AIR, NEWSON AIR, અને પસંદ કરો આકાશવાણી રાજકોટ કેન્દ્ર. સાંભળો આપના માટેની જ અમારી પ્રસારણ યાત્રા.

ગુજરાતની ભાતીગળ લોક સંસ્કૃતિ અને ધીંગી ધરાનું એક મહેકતું નામ આકાશવાણી રાજકોટ. લોક સંગીત, લોક સાહિત્ય અને લોક સંસ્કૃતિની અનોખી બોલીને હવાને સહારે સહારે લોકોના હૃદય સુધી પહોંચતું કરનાર એક અનોખું માધ્યમ આકાશવાણી રાજકોટ. મીડિયમ વેવ 370.3 મીટર એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર ગુજરાતની મીઠી બોલીના ધ્વનિ તરંગો આપના કર્ણપટલથી આપના હૃદયપટ સુધી પહોંચતા કરે છે આકાશવાણી રાજકોટ.

0: આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર છે. રજૂ કરીએ છીએ ગુજરાતી વાર્તાલાપ, શિક્ષણમાં બાળકોની રૂચિ. રજૂઆત ડોક્ટર મીતાબેન થામકી.
1: કોન કાતિલ હે હમારા મત પૂછીએ, કોન કાતિલ હે હમારા મત પૂછીએ, વરના અપનો કે ચહેરે ઉતર જાયેંગે. કોઈ અનામી શાયરની આ પંક્તિને સાર્થક કરતી મરાઠી લેખિકા મોનિકા ગડકરની ગુજરાતીમાં અનુવાદિત ટૂંકી વાર્તા શિલ્પ હમણાં વાંચવા મળી. કથાસાર કંઈક આવો હતો. કામત નામે એક કેટલાય એવોર્ડ્સ મેળવી ચૂકેલા વિખ્યાત શિલ્પકારના મૃત્યુ બાદ એક સામયિકની મહિલા પત્રકાર કામતની શિલ્પકલા વિશે લેખ તૈયાર કરવા કામતના ઘરે જઈ ચડે છે. બંગલામાં પ્રવેશતા જ બગીચામાં ઠેર ઠેર ગોઠવવામાં આવેલી વિવિધ પ્રકારની સુંદરતમ શિલ્પકૃતિઓને જોઈને દિગ્મૂઢ બનેલી એ યુવતી કામતની એકલી રહેતી પુત્રવધુ માનસીને મળી કામતની શિલ્પકલા વિશે ઊંડાણપૂર્વકની માહિતી મેળવવા તેના ઘરે રાતવાસો કરે છે. રાત્રિ ભોજન દરમિયાન ઉપરના માળે એક નાનકડા ઓરડામાં જ્યાં લાઇટ બળતી હતી ત્યાં ભોજનની થાળી લઈને જતી નોકરાણીને જોઈ કંઈક આશ્ચર્ય મઢ્યા ચહેરે તે માનસી તરફ જુએ છે. ત્યારે માનસી કહે છે કે વિખ્યાત શિલ્પકાર કામતનું ત્યાં એક એવું જીવંત શિલ્પ રાખવામાં આવ્યું છે કે જેનો પરિચય મારે દુનિયાને કરાવવો નથી. તેમ છતાં તે પત્રકાર યુવતીના હઠાગ્રહને વશ થઈ માનસી તે જીવંત શિલ્પને જ્યાં રાખવામાં આવ્યું હતું તે રૂમની અધખુલી બારી પાસે તેને દોરી જાય છે. યુવતી તો ત્યાંનું દ્રશ્ય જોઈને દંગ રહી જાય છે. હા, તે રૂમમાં તેને એક અર્ધ પાગલ અવસ્થામાં રહેલો સ્વચ્છ સુઘડ પુરુષ જોવા મળે છે. માનસી કહે છે, આ મારા પતિ અને વિખ્યાત શિલ્પકાર કામતના પુત્ર છે. કામતને પોતાના શિલ્પોને પરિપૂર્ણતા બક્ષવાની ગાંડપણની હદ સુધી ખેવના રહેતી. જો કોઈ શિલ્પ તેમની અપેક્ષા પ્રમાણેનો આકાર ન પામે તો તેઓ તે શિલ્પને હથોડા મારી અને તોડી નાખતા. કામત પોતે શિલ્પકાર, તેમના દાદા સંગીતકાર અને માતા પણ કલાકાર હોવા છતાં મારા પતિ એ કામતનું એવું સંતાન હતા કે જેમનામાં સામાન્ય બુદ્ધિ તો હતી પરંતુ કોઈ કલા પ્રત્યેનો અનુરાગ તેમને કુદરતે નહોતો આપ્યો. મારા સ્વસુરે તેમનામાં એકાદી કોઈ કલા ઉજાગર થાય તેવા અથાગ પ્રયત્નો કરી જોયા પરંતુ કોઈ રીતે તેઓ સફળ ન થયા. ત્યારે પોતાનો પુત્ર આવો કલાવિહીન શી રીતે હોઈ શકે એ વાતે સતત તેમની ઉપેક્ષા કરતા રહ્યા. પોતાના વ્યક્તિત્વ ઉપર સતત થતા ઉપેક્ષારૂપી હથોડાના પ્રહારો તે યુવાન માટે એટલા અસહ્ય બન્યા કે ધીમે ધીમે તે યુવાન માનસિક વિક્ષિપ્તતા તરફ ધકેલાતો ગયો અને આજે આ હાલતમાં છે. કામતની આ વિક્ષિપ્ત શિલ્પકૃતિને હું ફરીથી આકાર આપવા મથી રહી છું. અંતે માનસી કહે છે કે તમારા હઠ્ઠાગ્રહને લીધે મેં તમને આ વાત કરી જે એક પત્રકારને મારે કદી ન કહેવી જોઈએ, પરંતુ તમને મારી વિનંતી છે કે તમે આ બધું ભૂલી જઈ આ અનાવશ્યક વિગતોને કાઢી નાખી શિલ્પકાર કામતજીની ઉત્તમ છબી જ દુનિયા સમક્ષ મૂકજો. વાર્તાનું પોત તો ખૂબ મજબૂત છે. જો તમે એક ઉગીને ઊભા થતા બાળકના માતા પિતા હોવ તો આ વાર્તાનું વિષયવસ્તુ તમારી આંખ ઉઘાડી નાખે તેટલું અસરદાર છે. માતા પિતા તરીકે આપણે હંમેશા બાળકને આપણી સંપત્તિ જ ગણતા આવ્યા છીએ અને પરિણામે આપણી તમામ ઈચ્છાઓ, લાગણીઓ અને આપણે જે બનવા માગતા હતા પરંતુ બની ન શક્યા એને બનાવવાની અપેક્ષાઓ સતત તેના પર થોપ્યા કરીએ છીએ. બાળકની રુચિ અને ક્ષમતાનો વિચાર કર્યા વગર આપણે તેને ડોક્ટર, વકીલ, એન્જિનિયર કે કલાકાર બનાવવા તનતોડ મહેનત અને ઉધામાં શરૂ કરી દઈએ છીએ. ભલેને લાખો રૂપિયા

0: ડોનેશન આપવું પડે. હું ડોક્ટર છું તો મારો દીકરો કે દીકરી ડોક્ટર જ થવા જોઈએ. આ ઘેલછામાં આપણે એ ભૂલી જઈએ છીએ કે આપણું ડોનેશન તેને દાક્તરી વિદ્યા શીખવામાં કોઈ સહાય નહીં કરી શકે. એ માટેની ક્ષમતામાં જો તે ઊણો ઉતરશે તો અન્ય વિદ્યાર્થીઓની નજરમાં તેને નીચા હોવાનું મહેસૂસ થયા કરશે, જે તેને હતાશાના દલદલમાં દોરી જશે. આખું વર્ષ ભણતરના ભાર હેઠળ કચડાઈને માંડ માંડ વેકેશન પામેલા બિચારા બાળકો વેકેશન આવશે ત્યારે શું શું આનંદ કરીશું તેની રંગીન કલ્પનાઓ આંખોમાં આંજીને જેવી પરીક્ષાઓ પસાર કરે કે તરત જ મા બાપો તેને સુપર પાવર બનાવી દેવા બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલા વિવિધ ક્લાસીસમાં જોતરી દે છે. પોતાના બાળકને પરાણે કલાકાર, કરાટે ચેમ્પિયન કે કુકિંગ માસ્ટર બનાવી દેવા પૈસાની રેલમછેલ વહાવી દેતા મા બાપો સામે વિદ્યાર્થીઓની ખુદની ઈચ્છાઓ આકાંક્ષાઓ વરાળ બનીને ઉડી જાય છે. બાજુના ફ્લેટમાં રહેતા ગિરીશભાઈની ચૈતસી ભરતનાટ્યમના ક્લાસીસમાં જાય છે તો આપણી તુલસીને પણ તેમાં મોકલવી જોઈએ. આવી મા બાપોની હુસાતુસીમાં બિચારી તુલસીનું વેકેશનમાં કરવાની મનગમતી પ્રવૃત્તિઓનું લિસ્ટ અભેરાઈએ ચડી જાય છે અને મા બાપની ઈચ્છા મુજબની પ્રવૃત્તિમાં તે પરાણે જોતરાઈ જાય છે. માઇકલ એન્જેલો સાચું જ કહે છે કે દરેક પથ્થરમાં એક શિલ્પ છુપાયેલું હોય છે. અમે તો માત્ર તેની આસપાસનો અનાવશ્યક નકામો ભાગ કાઢી નાખીને તે પથ્થરમાં રહેલા શિલ્પને સામે લાવીને સાકાર કરીએ છીએ. માતા પિતા પણ બાળકના વ્યક્તિત્વને ઘડનારા શિલ્પીઓ છે. આમ તો ઘડનારા કહેવું પણ અનુચિત છે. મા બાપ તો બાળક માટે એવું વાતાવરણ નિર્મિત કરનારા માળી છે કે જેમાં બાળકનું વ્યક્તિત્વરૂપી વૃક્ષ સ્વતંત્ર રીતે પાંગરે. બાળકની ફુરસદના સમયમાં કરવાની પ્રવૃત્તિઓનું સતત નિરીક્ષણ કરવાથી તેમના રસ અને રુચિના વિષયોની સારી રીતે જાણકારી મેળવી શકાય છે અને એ જાણકારી મેળવ્યા પછી જો તેને તેના રસના વિષયના ક્લાસીસમાં જોડાવાનું સૂચન કરીશું તો તે પ્રવૃત્તિનો તેને બોજ નહીં લાગે. પરંતુ અહીં તો થાય છે એવું કે આપણે તો પહેલાં વાર્તાનાયક કામતની માફક પ્રત્યેક બાળકમાં આપણી અપેક્ષા મુજબની શિલ્પકૃતિની જ ઝંખના કરીએ છીએ અને એ ઝંખના બાળક પૂરી ન કરી શકે ત્યારે તેના પર ગુસ્સાનું ઝેર ઓકીએ છીએ. આ ગુસ્સાના આવેશમાં આપણે એ પણ નથી જોઈ શકતા કે આપણી અપેક્ષા સિવાયની કેટલીક બીજી વિશેષતાઓ પણ આપણા બાળકમાં છે જે તેને સામાજિક રીતે પ્રતિષ્ઠિત વ્યક્તિ બનાવી શકે તેમ છે. આપણે તો તેનામાં આપણી અપેક્ષા મુજબનું શિલ્પ કંડારવાની લાહીમાં તેની તે વિશેષતાઓને પણ વધારાનો પથ્થર સમજીને ખૂબ નિર્દયતાથી તેના પર ટાંકડાઓ મારતા રહીએ છીએ. પછી નથી તો તે આપણી અપેક્ષા મુજબનું શિલ્પ રહેતું કે નથી તો તે પોતાની ઈચ્છા મુજબનો આકાર ધારણ કરી શકતું. આવો અનર્થ આપણાથી આપણા બાળક સાથે ન થઈ જાય તે માટે આપણે ચેતવું જ રહ્યું. ખલીલ જિબ્રાન સાચું કહે છે કે તમારા બાળકો એ તમારા બાળકો નથી પણ જગજીવનની પોતાની કામનાના તે સંતાનો છે. તે તમારા દ્વારા આવે છે છતાં તે તમારા નથી. તમે તેને તમારો પ્રેમ ભલે આપો પણ તમારી કલ્પનાઓ ન આપો, કારણ તેમને તેમની પોતાની કલ્પનાઓ છે. તમે ભલે એમના દેહને ઘર આપો પણ એમના આત્માને નહીં, કારણ કે એનો આત્મા તો ભવિષ્યના ઘરમાં રહે છે. તેમને તમારા જેવા કરવા ફાંફા મારશો નહીં, કારણ જીવન ગયેલે માર્ગે પાછું જતું નથી. બાળકો રૂપી સજીવ બાણો છોડવાના તમે ધનુષ્ય છો. અસ્તુ.
1: શિક્ષણમાં બાળકોની રૂચિ આ વિષય પર હમણાં આપ સાંભળી રહ્યા હતા ડોક્ટર મિતાબેન થાનકેનો ગુજરાતી વાર્તાલાપ. પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં

0: આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર છે.
1: આઈટીઆઈ માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
2: ઉપભોક્તાઓં તક પહોંચને કા સુલભ ઓર સસ્તા માધ્યમ હૈ આકાશવાણી.
3: આકાશવાણી કે વિભિન્ન કેન્દ્રો સે કીજીએ અપને ઉત્પાદો ઓર સેવાઓ કા પ્રચાર વિજ્ઞાપનો કે માધ્યમ સે.
2: લોકલ ઓર રાષ્ટ્રીય સ્તર પર કીજીએ અપને બિઝનેસ કા વિસ્તાર, ક્યુંકિ આકાશવાણી મે વિજ્ઞાપન બુકિંગ હુઈ બહોત હી આસાન.
3: અબ ઘર દફતર યા દુકાન પર બેઠે બેઠે આપ કર સકતે હૈ વિજ્ઞાપનો કી બુકિંગ.
2: ડાયલ કીજીએ 8700014242.
3: નંબર એક વાર ફિર નોટ કરે 8700014242.

0: राम राम।
1: શ્રોતા મિત્રો, આકાશવાણી રાજકોટ દ્વારા નિર્મિત કાર્યક્રમ ગામનો ચોરો અમે લઈને આવીએ છીએ દર શુક્ર, શનિ અને રવિવારે સાંજે 7:20
0: જેમાં આપ સાંભળી શકો છો ખેતી, પશુપાલન, ગ્રામ સ્વાસ્થ્ય, શિક્ષણ, ગ્રામ્ય સંસ્કૃતિ જેવા અનેક વિષયો પર રસસભર વાતો.
1: તો સાંભળતા રહો આકાશવાણીના રાજકોટ કેન્દ્ર દ્વારા પ્રસ્તુત કાર્યક્રમ ગામનો ચોરો દર શુક્ર, શનિ અને રવિવારે સાંજે 7:20
0: આકાશવાણીના રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજ કેન્દ્ર પરથી. રામ રામ રામ રામ.

0: સહિયર એટલે આપણો સાથ, સહિયર એટલે આપણો સંગાથ.
1: સહિયર એટલે તમારા અને અમારા સંગાથનો અહેસાસ, સહિયર એટલે આપણા સખીપણાની સુવાસ.
2: સુન સખી, મેરી પ્યારી સખી.
0: મહિલાઓ માટેનો વિશેષ કાર્યક્રમ સહિયર સાંભળો. મીડિયમ વેવ 370.3 મીટર એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર બપોરે 12:30 વાગ્યે,
1: જેમાં આકાશવાણી રાજકોટ નિર્મિત કાર્યક્રમો રજૂ થાય છે દર ગુરુવાર અને રવિવારે,
0: જેમાં છે જીવન ઉપયોગી વિવિધ રંગો, માહિતીની મહેક અને સ્વાદની સોડમ, તથા વિવિધ નિષ્ણાંતોની મુલાકાત, વાર્તાલાપ અને અવનવી માહિતીઓ.
1: આ ઉપરાંત જાગૃતિ વિષયક કાર્યક્રમો, વિવિધ નિષ્ણાંત ડોક્ટરોની મુલાકાતો, વિવિધ તહેવારો, ઉત્સવોની વાતો,
0: પત્રોના પ્રતિભાવ અને ઈમેલના ઉત્તરો તો ખરા જ. ઈમેલ કરવા માટે અમારું ઈમેલ એડ્રેસ છે rajkotsahyar@gmail.com.
1: તો દરરોજ બપોરે 12:30 વાગ્યે આકાશવાણી રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજ કેન્દ્રો પરથી સાંભળો

0: અરે આ છે અમારા મીઠા મીઠા ફૂલકાઓની કિલકારી
1: અને અમારા મીઠા મીઠા બાળકોની કિલકારી સાંભળવા માટે તૈયાર રહો.
2: એ માત્ર કિલકારીઓ નહીં પણ સ્કિલકારી પણ ખરી હ.
1: આ તાળીઓના ગડગડાટને વધારવા માટે તૈયાર છો ને?
0: બાલ દોસ્તોની અવનવી કૃતિઓનો આસ્વાદ આ તાળીઓના ગડગડાટને સથવારે તમે પણ આવો છો ને?

0: આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે રાહ જોઈએ છીએ ગુરુવારે બપોરે 3 વાગે આકાશવાણી રાજકોટ પર,
1: અને એની પ્રસ્તુતિ થશે
2: દર રવિવારે સવારે 10 વાગે.
0: સાંભળતા રહો આકાશવાણી રાજકોટમાં બાળકોનો માનીતો કાર્યક્રમ
3: બાલસભા.

મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર. લઈને આવ્યા છીએ આપના માટે સરસ મજાના ફિલ્મ ગીતો.

આજે છે જુબલી કુમાર એટલે કે રાજેન્દ્ર કુમારની જન્મ જયંતિ. આજના કાર્યક્રમમાં માણીશું તેઓના અભિનીત ફિલ્મના ગીતો. મનોરંજન કાર્યક્રમની શરૂઆત કરીએ મુકેશ અને સુમન કલ્યાણપુરના યુગલ સ્વરથી. ફિલ્મનું નામ છે સાથી. સંગીત નૌશાદનું અને શબ્દો મજરૂ સુલતાનપુરીના.

રાજેન્દ્ર કુમાર અભિનીત ફિલ્મ ઝુક ગયા આસમાનમાં સાંભળીએ મોહમ્મદ રફીનો સ્વર, હસરત જયપુરીના શબ્દો અને શંકર જયકિશનનું સંગીત.

0: કાર્યક્રમ મનોરંજનના હવે પછીના ગીતો સાંભળતા પહેલા કેટલીક જાહેરાતો.
1: આઈટીઆઈમાં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈથી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.

ITI માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે ITI ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.

આકાશવાણી રાજકોટ પરથી કાર્યક્રમ મનોરંજનમાં આજ આપ સાંભળી રહ્યા છો જુબલી કુમાર એટલે કે રાજેન્દ્ર કુમાર અભિનીત ફિલ્મના ગીતો. રાજેન્દ્ર કુમાર એક એવા ઉત્કૃષ્ટ અભિનેતા હતા જેણે પોતાના અભિનયની વિવિધતા અને સતત સફળ ફિલ્મોના કારણે જુબલી કુમારનું ઉપનામ મેળવ્યું. તેમની ફિલ્મો વર્ષો સુધી સફળતાની ટોચ પર રહી છે. તે ફિલ્મ આરઝુ હોય કે આઈ મિલન કી બેલા હોય, દરેક ફિલ્મમાં તેમનો અલગ જ અંદાજ રહેતો.

ફિલ્મ ગીતમાં હમણાં આપ સાંભળી રહ્યા હતા મોહમ્મદ રફીનો સ્વર. આનંદ બક્ષીના શબ્દોને સંગીત આપ્યું હતું કલ્યાણજી આનંદજીએ.

0: ફિલ્મ આપ આયે બહાર આયમાં હમણાં આપ સાંભળી રહ્યા હતા મોહમ્મદ રફી અને લતા મંગેશકરનો યુગલસ્વર. આનંદ બક્ષીના શબ્દોને સંગીત આપ્યું હતું લક્ષ્મીકાંત પ્યારેલાલે. મનોરંજન કાર્યક્રમમાં હવે પછીના ગીતો સાંભળતા પહેલા કેટલીક જાહેરાતો.
1: આઈટીઆઈમાં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈથી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
2: પપ્પા, કોલેજની ફીસ વધારે છે.
3: બેટા,
2: યાદ છે બોનસના થોડા પૈસા આપણે બીજા ખાતામાં રાખ્યા હતા?
3: 2 વર્ષથી ખાતામાં કોઈ લેવડ દેવડ નથી થઈ, કદાચ ઇનઓપરેટિવ થઈ ગયું હશે.
4: તો હવે બેંકમાં જઈને અથવા વિડિયો KYC થી KYC અપડેટ કરાવો, ખાતું થશે એક્ટિવ એકદમ ફ્રી.

શ્રોતા મિત્રો, આપ જોડાયેલા છો આકાશવાણી રાજકોટ સાથે. અને સાંભળી રહ્યા છો હિન્દી ફિલ્મ ગીતોનો કાર્યક્રમ મનોરંજન. આજના કાર્યક્રમમાં આપ માણી રહ્યા છો અભિનેતા રાજેન્દ્ર કુમાર અભિનીત ફિલ્મના ગીતો. શ્રોતા મિત્રો, આજે રાજેન્દ્ર કુમારની જન્મ જયંતિ છે. રાજેન્દ્ર કુમારનો જન્મ 20 જુલાઈ 1929 પશ્ચિમ પંજાબના સિયાલકોટમાં થયો હતો. નાનપણથી જ ફિલ્મ અભિનેતા બનવાનું સપનું અને આશાઓ લઈ પોતાનું નસીબ અજમાવવા પોતાના સંઘર્ષોની સાથે મુંબઈ નગરીમાં પ્રવેશ્યા અને ખૂબ જ નાની ઉંમરમાં સપનું સાકાર કરવાની તક પણ મળી દિલીપ કુમારની ફિલ્મ જોગનમાં. આ ભૂમિકા ખૂબ જ નાની હતી, પરંતુ ફિલ્મી કારકિર્દીનું પ્રથમ પગથિયું સાબિત થઈ.

જોગન ફિલ્મ બાદ અભિનેતાએ ક્યારેય પાછું વળીને નથી જોયું અને સતત નવી નવી ભૂમિકાઓ દ્વારા દર્શકોના હૃદયમાં સ્થાન બનાવતા ગયા. આવી જ એક સફળ ફિલ્મ અને પ્રેમીઓના દિલના શબ્દો રજૂ કરતું ગીત સાંભળીએ, ફિલ્મ સંગમમાં. મોહમ્મદ રફીનો સ્વર, શંકર જયકિશનનું સંગીત અને હસરત જયપુરીના શબ્દો.

0: આ પંછીમાં આજે મુકેશ અને લતા મંગેશકરનો યુગલ સ્વર, શંકર જય કિશનના સંગીતમાં શબ્દો લખ્યા છે હસરત જયપુરીએ.
1: તુમ રૂઠી રહો મેં મનાતા રહું કે ઇન અદાઓ

લતા મંગેશકરની સાથે સાંભળીએ મોહમ્મદ રફીનો સ્વર, એસડી બર્મનું સંગીત અને મજરૂ સુલતાનપુરીના શબ્દો. ફિલ્મનું નામ છે તલાશ.

0: શ્રોતા મિત્રો, આકાશવાણી રાજકોટ પરથી આપ સાંભળી રહ્યા છો કાર્યક્રમ મનોરંજન. આ કાર્યક્રમના હવે પછીના ગીતો સાંભળતા પહેલા એક જાહેરાત.
1: આઈટીઆઈ માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
0: આકાશવાણી રાજકોટ પર કાર્યક્રમ મનોરંજનમાં આજે આપ સાંભળી રહ્યા છો રાજેન્દ્ર કુમાર અભિનીત ફિલ્મના ગીતો. વર્ષ 1950માં કારકિર્દીની શરૂઆત કરનાર રાજેન્દ્ર કુમાર 1955 થી 1970 દરમિયાન આપેલ સફળ ફિલ્મોની યાદી ઘણી જ લાંબી છે, જેમાં મધર ઇન્ડિયા, ધૂલ કા ફૂલ, મેરે મહેબૂબ, સંગમ, સૂરજ જેવી ઉત્કૃષ્ટ ફિલ્મોનો સમાવેશ થાય છે. તેનો અભિનય જેટલો યાદગાર રહ્યો છે તેટલા જ હૃદયસ્થ તેમની ફિલ્મોના ગીતો પણ રહ્યા છે. આવો સાંભળીએ આવું જ એક ગીત. ફિલ્મ છે સૂરજ. હસરત જયપુરીના શબ્દોને સંગીત આપ્યું છે શંકર જયકિશને અને સ્વર છે મોહમ્મદ રફીનું.

ફરી એકવાર સાંભળીએ હસરત જયપુરીની શબ્દરચના, શંકર જયકિશનનું સંગીત અને મોહમ્મદ રફીનો સ્વર. ફિલ્મ છે આરઝૂ.

આજ આપ સાંભળી રહ્યા છો રાજેન્દ્ર કુમાર અભિનીત ફિલ્મના ગીતો. શ્રોતા મિત્રો, સતત સફળ ફિલ્મો આપતા અભિનેતા રાજેન્દ્ર કુમારની ફિલ્મી કારકિર્દીમાં વર્ષ 1970 બાદ ઘણા ઉતાર ચડાવ આવ્યા. આ દશકમાં આવેલી ઘણી ફિલ્મ બોક્સ ઓફિસ પર અસફળ રહી. આ સમય દરમિયાન જ તેઓએ નિર્માતા, નિર્દેશક અને ચરિત્ર અભિનેતા તરીકે પણ કાર્ય શરૂ કર્યું, જેમાં તેઓ મહદઅંશે સફળ પણ રહ્યા. ફિલ્મોની સફળતા અને અસફળતા વચ્ચે તેઓના ગીતો હંમેશા દર્શકોના હોઠો પર રમતા રહ્યા છે. આવો સાંભળીએ સાજન બિન સુહાગનમાં યશુદાસનો સ્વર, ઉષા ખન્નાનું સંગીત અને ઇન્દિવરના શબ્દો.

ફિલ્મ અંજાનામાં સાંભળીએ આ વરસાદી માહોલમાં સૌના હોઠો પર રમતું ગીત મોહમ્મદ રફી અને લતા મંગેશકરના યુગલ સ્વરમાં, લક્ષ્મીકાંત પેરેલાલનું સંગીત અને આનંદ બક્ષીના શબ્દો.

હિન્દી ફિલ્મ કાનૂન અને ગુજરાતી ફિલ્મ મહેંદી રંગ લાગ્યો માટે ફિલ્મ અભિનેતા રાજેન્દ્ર કુમારને રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. વર્ષ 1969માં પદ્મશ્રીનો પુરસ્કાર મેળવનાર રાજેન્દ્ર કુમાર 12 જુલાઈ 1999 રોજ આપણી વચ્ચેથી વિદાય થયા, પરંતુ તેઓના અભિનયના અંદાજ અને તેમના અભિનીત ગીતો હંમેશા આપણા સૌના હૃદયમાં રહેશે. તેઓના ફિલ્મ દિલ એક મંદિરના આ ગીત સાથે જ કાર્યક્રમને આપણે સમાપ્ત કરીશું. આ ગીતમાં સ્વરચે મોહમ્મદ રફીનું, શંકર જે કિશનનું સંગીત અને શૈલેન્દ્રના શબ્દો.

0: આ ગીત સાથે જ આજનો મનોરંજન કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. અને હવે સમય થયો છે લોકસંગીતનો. લોકસંગીતમાં સાંભળીએ લોકવાર્તા. સંત શ્રી મુરદાસ, કલાકાર છે પૂંજાવાળા.
1: ચંદનવન આપ અમે સુગંધી તર બત્તર, વાગે શ્રી વાણી આપ અમે વીણા તવ તતંબર. ઘટા ઘન ગોર ગાપ ગમે છટા મનમોર, પ્રાગવડ ગાપ અમે પંખિયા કલુષોર, માનસર માત ગાપ અમે મરા.

काल मोती चर शारद शरद चंदंग आप गमे समंदर सरस लहर हे माँ, आप चंदन वन छो तो अमे सुगंधी छई तर बत्तर आपनी छ, अने आप हे वागेश्वरी जो वाणी छो तो अमे आपना जातनी वीणा, अने घटा घन घोर आप गमे छटा मनमोर, आप मेघनी घटा छो घन घोर तो अमे अमारा मनना मोर छई, અરે પ્રાગવડ માત ગાપ ગમે પંખિયા કલુશોર, આપ પ્રાગવડ છો તો અમે પંખિયા છે, અને માનસર માત ગાપ અમે મરાલ મોતીચર, આપ માનસરોવર છો તો અમે મોતીચરવા વાળા હંસલા છઈ, અને શારદ શરદ ચંદ ગાપ ગમે સમંદર સરસ લહર હે શારદા, આપ જો શરદનો ચાંદલિયો હો તો અમે સરસ મજાની સમુદ્રની લહેર થવા માટે તૈયાર છીએ, અગર એમ જ છઈ, આમમાં શારદાની સ્તુતિ કરી. અને એક બે પ્રસંગ એક સંતના ચરિત્રમાંથી આપને વર્ણવા માટે થઈ, અને માતાજીને ફરી સ્તુતિ કરી લો મનોમન. એક લે લાગેલી સાયા પ્રેમ જાણે કે મને કહી રહ્યા છે, એટલે પૂંજાવાળા જાણે કે પૂંજાવાળાને સમજાવી રહ્યા હોય ને એવી કંઈક વાત છે. એટલે એક જ પાત્ર, એક સંત અને બીજા જાણે કે અમે એની સાથે ઓતપ્રોત થયા હોય તેમ માની લઈ ઘડીભરને માટે, અને વાત એમ માની અને આપણે આગળ ચલાવીએ તો એક લહેર લાગેલી સાધુના દર્શન કરવાની લહેર લાગેલી, નામ હૈયાના હિચકા હરે હિચકે, અદ્વૈતમાં સરી ગયેલી જબરજસ્ત હસ્તી જબરજસ્ત વ્યક્તિ એવું નામ ગીર કાંઠાની માલિપા વનખંડી તરીકે પ્રખ્યાત સંત મથુરાદાસજીનું નામ પણ ઘણા વર્ષો મહિનાઓ દિવસો એ ગોતતા ગોતતા લાગ્યા, અને લાગતા લાગતા લાગતા એક વખત 8-10 દિવસની ખેપ ગીરમાં ખેડી નાખી, એમાં તુલસી સામમાં સમાચાર મળ્યા. 8-1 દિવસ પછી સમાચાર મળ્યા, ક્યાંય બાપુ જડતા નથી મથુરાદાસજી મહારાજ, કે એક કર્મચારીએ કીધું કે કુંડલાવાળી એક અહીંથી જે બસ જાય છે એમાં બેસી જાઓ, અને એમાં આગેરા જતા બસમાંથી નીચે ઉતરી જાઓ, અમે રોકી ગાડીને, અને ત્યાંથી તમે થોડાક હાલો એકાદ અડધો ગાઓ તો બાપુ મળે. સવારનો વહેલો પ્રાગડ વાહાનો સમય શરૂ થઈ મુસાફરી, બહુ લાંબો સમય બેસવું ન પડ્યું, અટકી ગાડી, મને કહેવામાં આવ્યું કે જો એ આ બહુ મોટી નદી નહીં, બહુ નાનું ખડકું નહીં, એવું પહોંચી મજાની રેતી ને આમના માયલા જાય છો અડધો ગાવ, એટલે મહારાજજી મસ્તીથી બેઠા છે. બસ ઉતરી પડ્યા અમે અને હાલતા થયા. કોઈ નવ યૌવના એ પ્રૌઢત્વ ધારણ કરી ગુરુદત્તના બેણા હામી આંખો માંડી અને વિરક્ત ભાવમાં આવી જઈને અડધે પડખે એ હૂતી હોય, હાથની હથેળીની એ કપાળે ઓસિકું કર્યું હોય, અને નજર એ દુરદત્તના બેહણા હામી હોય, ઓઢી હોય તો લીલી ચુંદડી લીલા કપડા લીલા વસ્ત્રો લીલું કાપડું, પણ છેટેથી જવો તો ધૂળાઈ ગયેલા એ વસ્ત્રો આપણને ભગવા લાગે એવી ગાંડી ગીર પ્રભાત પ્રહર હંસ યંગ ઉષાય રંગ રેલી યંગ વિવિધ પંછી બોલી યંગ આ તો દિલ ખજાન ખોલી યંગ વેલી વૃક્ષ વળુંબી યંગ વાનર વૃંદ કુદી યંગ નદી જળ ખળક યંગ ત્રસાહ સિંહ છીપી યંગ ત્યારે શું બને કે ધમક સુગંધ ધૂપી યંગ પ્રકૃતિ પૂર્ણ ખીલી યંગ મુનિ વરંગ મરક યંગ આવું વાતાવરણ, કેવું વાતાવરણ કે પ્રભાત પ્રહર ઘંસ યંગ ઉષાય રંગ રેલી યંગ, પ્રભાતનો પ્રહર મંદ મંદ હસતો હોય એવું, આવી ગાંડી ગીર મેં આપને વર્ણન કરી, એવી પ્રૌઢા આડે પડખે પડી હોય એમ ગીર પડેલી ગુરુદત્ત હામી જાણે કે નજર લાગી ગયેલી, અહીંયા જ્ઞાન અને ભક્તિની જોત જલતી હોય એવા મથુરાદાસજીના દર્શનની પીપાસા લાગેલી, અને ગીરનું દર્શન પણ વાહ ગીર વાહ ગીર વાહ ગીર એમ થવા માંડ્યું. પંખી ગણ બોલી યંગ દિલ ખજાન ખોલી યંગ, પંખીઓનો અવાજ વિવિધ પ્રકારના અવાજ એક જાતની સુરગમ એક જાતની સુરાવલી એવી લાગે કે આનું દિલ ખોલાઈ ગયું છે અને ગાન શરૂ થયા છે એવા પંખીડા. નદી નીર ખળકી યંગ નદીના નીર ખળકતા હોય અને હાવજડા પાણી પીને જ્યાં ઊંચું જોવેતા પ્રભાતના પહેલા એ સૂર્યના કિરણે જાણે કે હાવજની મૂછુને અડવા હારું થઈને હાથ લાંબો કર્યો હોય સૂર્ય મહારાજે એવા એ રૂપેરી કર લાગે
ટપ ટપ ટપ પાણીના ટીપા પડતા હોય જાણે હાથ

મોતીડા ખરતા હોય ને એમાંથી રંગ બેરંગી ધનુષ અને આકાર થતા હોય, મેઘ ધનુષના એવો દેખાવ થાય, આમ હાવજના પાણી પીતા હોય, અને ધમક સુગંધ ધૂપિયંગ, અને ધૂપની સુગંધ આવતી હોય એમ વનરાજી મહેકી ઉઠી હોય, અને પ્રકૃતિ પૂરેપૂરી ખીલી ગઈ હોય, અને એમાં મુનિવર મરકતા હોય, તો આવા વિચારની માલિપા એ ચકડોળે ચડેલા અમે, અને એમાં બરોબર આમ છેટેથી એક માણસની આકૃતિ બેઠી હોય એવું લાગ્યું, અને પગ ઉપડ્યા કે નક્કી નક્કી એ જ તે. ઘણા વર્ષની, ઘણા મહિનાની, ઘણા દિવસોની ઇંતજારીનો આજ અંત આવશે. મથુરાદાસ બાપુ હોય તો હોય, પણ પટે પાણી પધરા, આ તો હેમ

અને એમાં બરોબર આમ છેટેથી એક માણસની આકૃતિ બેઠી હોય એવું લાગ્યું અને પગ ઉપડ્યા કે નક્કી નક્કી એ જ તે. ઘણા વર્ષની, ઘણા મહિનાની, ઘણા દિવસોની ઇંતજારીનો આજ અંત આવશે. મથુરાદાસ બાપુ હોય તો હોય પણ પટે પાણી પધરા આ તો હેમરા ધરણ, આઠય પોર ગગોર કે ઓ તો ડીઠે ડોહ ટરણ, પટે પાણી પધરા. દાડો મેકરણ કે છે ઓ કે ગિરનાર ને ગિરનારની આસપાસની વનસ્પતિની જંગલ કેવા પ્રકારનો, જ્યાં પોળા પટે સીધા દોર પાણીના એ ઝરણા ખળ ખળ ખળ વહેતા હોય એ વનસ્પતિ હોય. આઠોય પોર અઘોર કે ડીઠે ડોહ ટરણ, આ જોતા જ વેત. અઘોર લોકો એમ કે છે કે જોતા જ વેત આપણા દોષ માત્ર ટળી જાય. આમ બાપુ બેઠા હશે, આપણા દોષ ટળી જાય એવું વાતાવરણ હશે. અને દેખાણા મથુરાદાસજીનું સ્પષ્ટ ચિત્ર દેખાણું, જ્યાં નજીક એવો કહેવામાં આવ્યું હતું કે એકદમ નજીક સીધું ન ચાલ્યું જાઉં એટલે દૂરથી પ્રણામ કર્યા, પણ અલૌકિક દ્રશ્ય હતું. થોડીક પછી પચા ચકલીઓ ચીંચી ચીંચી કરે, મહારાજજી ચકલીઓની હામાં લડે, જાણે કે એક જાતનું પ્રેમનું સામ્રાજ્ય ખડું થયું હોય એવું લાગે. એના રૂવાડે રૂવાડેથી પ્રેમની જ્યોતિ પ્રગટી હોય એવું લાગે. એ ગોરો વાન અને એ એક વેતનું કપાળ ત્રાંબાને ત્રપાયું હોય ને અને લાલ ચોળ રંગનું થઈ જાય એવા લટુરિયા ખુલ્લા લઈ ગયેલા, કોઈ કહેતા કોઈ આસન નમળે, એકદમ ત્યાગની મૂર્તિ જેવા મથુરાદાસજી થોડાક વર્ષો પહેલા જ ગત થઈ ગયેલા છે આ મહાત્મા. પણ આજે એનું ચિત્ર કહેતા હોય તે રોમાંચ થાય એવી એ દર્શનીય મૂર્તિ. પણ ચકલીઓ હારે પ્રેમ, પછી પચા હો ચકલીઓ મેં જેવા પ્રણામ કર્યા, હાથ જોડ્યા એટલે સહેજ આંખ ત્રાહી કરીને મારા સામું જોયું, જોઈને નીચું જોઈ ગયા અને તરત જ આસ્તેથી કીધું પેલી ચકલીઓ સામે એક શબ્દ બોલ્યા, બેટા કોઈક અતિથિ આવી ગયા છે. બસ આ બેટા કોઈક અતિથિ આવી ગયા છે એટલા શબ્દો એ ચકલીઓએ સાંભળ્યા જ હોય એમ આપણને લાગે. મહારાજજીના પ્રેમના તંતુના દોર હંકેલાણા અને એક એક એક એક કરતા ચકલીઓ એ ફરર ફરર ફરર કરતી ઉડી ગઈ. તરત જ મારા સામે નજર અને જરાક ઈશારાથી કીધું, ઓરા આવો ને. હું ઓરો આવ્યો અને જે વાતો ચાલી છે સવારના એ પ્રભાતના પ્રહરથી લઈ અને બપોર સુધી અનેક અનેક ચર્ચાઓ ચાલી રામાયણ માથે, થતા થતા દેહાયણ ભજનો ઉપર આવ્યા બાપુ. પણ એમ થતા તો એમ લાગે કે વાણી આવી નાથ સંપ્રદાયની, બાપુના મુખમાં ભજનના શબ્દો, વરસે ધરતી ને ઝીલે આસમાના, શિવની રે વાડીમાં ગુરુ મારા, લીખરે દીના પરવાના હો. અને હું ધન્ય બની ગયો. તરત જ બાપુએ અર્થ કરવા શરૂ કર્યા કે મૂળને તાણંતા હરિ તરત દર્શાણા. કોઈ પણ વસ્તુના મૂળમાં જાઓ, આધ્યાત્મના મૂળમાં જાઓ તો હરિ તરત દર્શાઈ જાય. ગુરુને કહે છે, શિષ્ય સંબોધીને કહે છે કે હે ગુરુ મૂળને તાણંતા હરિ તરત રે દર્શાણા, અને જાપરે જપંતા આ તો અજપ્પા જપાણા. પેલા જાપ જપાય અને એમાંથી અજપ્પા થઈ જાય. મેં કીધું હે બાપુ, તો કે હા હા સાંભળ સાંભળ. ઓહંગ સોહંગ એ તો ગુરુ મારા બજારું બનાણા, આત્માના પડલની માલિપા. ઓહંગ સોહંગ ઓહંગ સોહંગ ઓહંગ સોહંગ કરતા એક જાતની આખી બજાર તૈયાર થાય. અને એ જ્યાં મસ્તિકના એ છેલ્લા બ્રહ્મરંધ્ર ઉપર જાય ને ત્યાં શું બને કે કીડી રે કીડી કેરા રે મુખમાં હાથી રે સમાણા. ત્યારે બને એવું કે એક સૂક્ષ્મ કીડી જેટલું આપણા મનની એ જે ગતિ છે, અગર તો મનનો જે એ માપ છે એ બહુ નાનું સૂક્ષ્મ માની લ્યો કીડીનો એ ઉપમા આપી, એની ઉપર હાથી બેહારી ગયો તો એ કીડી ખમી જાય એવું મન મજબૂત થાય, એવું આત્મબળ મજબૂત થાય. અને પછી તો રાઈને દાણા રાય ઉપર મેરું રે એ મુકાણ, આખા મેરુંને મૂકી દો ને રાઈના દાણા ઉપર. અરે પછી જે વાત આવી કે એક રે બુંદમાં સાયર રે સમાણા, એક બુંદની અંદર સાયર સમાઈ જાય. આ તો નવી છે બારી ને જૂના છે નાણાં, આત્માને ઓળખોતી નાણું જૂનું છે, શરીર નવું છે, એક પછી બીજા શરીર ધારણ કરે છે. અને ઓળખી લ્યો વસ્તુ અને પરખી લ્યો નાણાં, જૂનું નાણું ઓળખી લ્યો, આત્માને ઓળખો, શરીરને છોડો. મચ્છંદર પ્રતાપે ગોરખ જોગ રે કમાણા, બાપુએ કીધું મચ્છંદર પ્રતાપે ગુરુ ગોરખ જોગ રે કમાણા, ગુરુ ગોરખનાથ જોગ રે કમાણા, વરસે રે ધરતી અને ઝીલે આસમાના. ભજન પૂરું થયું, બાપુએ એના અર્થો મેં આપને સંક્ષિપ્તમાં કીધા એ પૂરા કર્યા. અને પણેથી ખહર ખહર કરતી એક બાઈ માણસ ઓખાઈ
જોડા પહેરેલી આ આગેથી દેખાણી બાપુએ હાથ કર્યો એ

0: વાલીમાં વાલીમાં ઓરી ઓરી વાલીમાં નજીક આવ્યા. બાપુએ કીધું આ મહેમાનને જમાડી દો. વાલીમાં ઝૂંપડે લઈ ગયા. વાલીમાં એક બાજોઠ મૂક્યો, એક ગાડાના પૈ જેવડો એ માલીપા રોટલો, લહનની ચટણી, અને બાપા હું કરી છોકરા માળા પણ આ ભૂલી ગયા, આ શાક ન લે. અરે માં આમાં ઘણું છે, આમાં અમૃત છે, આમાં તો પ્રેમ છે. અને એક વરિયાળી તાહાળી દૂધ ભરી દીધું. શું એ રોટલાની મીઠાશ. છોકરાને કહે જા જા જા, આ બાવાએ આ દહ દહ દીથી ખાધું નથી. આ ભાઈ ભારે મહેમાન આવી ચડ્યા છે, તે આના ભેગો વળી બાવો ચા પીહે. વાલી ડોસીના ભોળપણનો પાર નહોતો, અને પણ સિદ્ધાઈને ઉપર પહોંચેલા સાધુની અદ્વૈત ભાવની એ એક જબરજસ્ત હસ્તીનો એ વાલી ડોસીને આવી ભોળપણમાં ખ્યાલ નહોતો કે આને ખોરાક મળે છે, પ્રેમનો મળે છે, પ્રકૃતિનો મળે છે, આને ભાન નથી જમાય. એટલે 10 દિવસે મહારાજે ચા પીધો. અહીંયા વાત પૂરી થાય છે આ રીતે. અને એક બીજો પ્રસંગ જે પછી મેં સાંભળેલો કે એમની કેવડી મોટી ઊંચાઈ, એક હાથમાંથી ખાલી કમંડળ છૂટી ગયેલું હાલતા હાલતા, અને નદીનો પોળો પટને અંદર ગયેલો એ 50 વખત કમંડળ લઈને કીધું કે જ્યાં છૂટ્યું ત્યાંથી છોડીને કીધું કે લે છૂટ જા, લે છૂટ જા, લે છૂટ જા. કમંડળ છૂટી જાય, દળદળ તો હેઠું પડે, બાપુ પાછું લીએ. કારણ કે છૂટી ગયું ત્યારે બાપુને એમ લાગ્યું છે કે મારું કમંડળ મારા હાથમાંથી છૂટી ગયું છે. એ ભાવ મટાવવા માટે થઈ. અને રામકૃષ્ણ પરમહંસદેવ જે ક્રિયા કરતા હતા એ કે માટીને કે તું કંચન છો, કંચનને કે તું માટી છો. અને પછી સાંભળી વાત, શું સુંદર વાત. કોટડીની માલીપા એક વિધવા બાઈ, બાળક એ એરું ડંસ થઈ ગયેલો, અને બાળકને લઈ આવી અને સંધ્યા ટાણે એક દરબારની આ બાપુ એ પરાણે રોકાઈ ગયેલા એક બેનના કહેવાથી ત્યાં એ સંધ્યા ટાણે બાળકના છેલ્લા શ્વાસ ચાલે, અને માં જનેતા માથા પીટે, વાળ વિખરાઈ ગયેલા, લોહી નીકળી ગયેલા કપાળમાંથી, છાતી ઉપર માં એ ઝુઝુમી ઉઠે, નિશ્ચેન થઈ ગયેલો બાળક, હાવ પ્રાણ એ નીકળ્યાક નીકળશે. આખું ગામ ભેગું થયેલું. મથુરાદાસ બાપુ, એ મથુરાદાસ બાપુ મારો છોકરો, બાપુ મારો છોકરો, બાપુ મારો છોકરો. શ્રી ઘન શામ સલામ ગુલામ કી બુડત હે ભવ સિંધુ મેં બેરો, તાર ગુબાર આ માર પુતિકમ, નાથ બિના કોણ સમર્થ નહેરો. બાઈના આક્રંત, બાઈની આર્તવાણી, બાઈનો ગળતો અવાજ અને બાપુનો ગળતો અવાજ એક થયા. બાળકે ફળાક કરતીકને આંખ ખોલી, ઝેર ઉતરી ગયું સાપનો, અને બાપુ એક ઓરડીની માલીપા બંધ થઈ ગયા, બંધ થઈ ગયા. 3 દિવસ સુધી મને કોઈ બોલાવશો નહીં, કોઈ બોલાવશો નહીં. દુનિયાદારીની આ માયા મથુરાદાસજીને ન ખપે. મોટી વાત ઝેર ઉતરી ગયા કરતા એ હતી બાપુને આનો ભાર લાગતો હતો. આ ઝેર ઉતરી ગયો આર્ત નાદ હતો, આ ગળતો અવાજ હતો, આખું ગામ સાક્ષી હતું. આખા ગામના માણસો કેવા તૈયાર હતા કે બાપુ રૂપી જો ઈશ્વર તત્વ અદ્વૈત સાધુ અમને ન મળ્યા હોત તો.
1: આકાશવાણી રાજકોટ પરથી હમણાં આપ સાંભળી રહ્યા હતા લોકવાર્તા સંત શ્રી મૂળદાસ, કલાકાર પૂંજાવાળા. હવે પછી કાર્યક્રમને આગળ વધારતા પહેલા કેટલીક જાહેરાતો.
2: આઈટીઆઈમાં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
3: એક પ્રકાર થી પીએમ જય અબ ગરીબો કી જય બન ગઈ.

0: આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ લગભગ 60 કરોડ લોકો રૂપિયા 5 લાખ સુધીની મફત સારવારના હકદાર બન્યા છે. અત્યાર સુધીમાં 12 કરોડ થી પણ વધુ મફત સારવાર કરવામાં આવી છે, જેનાથી ગરીબ પરિવારોના તબીબી ખર્ચમાં લગભગ 2 લાખ કરોડ રૂપિયાની બચત થઈ છે. આજે જ આયુષ્માન એપ ડાઉનલોડ કરીને આયુષ્માન કાર્ડ બનાવો. વધુ જાણકારી માટે 1455 પર કોલ કરો. આઈટીઆઈ માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
1: આકાશવાણી રાજકોટ પર

0: ગાયા કંઠે ગવાયેલા કેટલાક દોહા અને છંદ.
1: હે એક સુમે ઉદ્ધવ ઉરે અનસર જાયો ઈ સંદેહ પણ મોસે અધિક નગોર કુ એ મારા શ્યામ સુધીર પુરુષને. ઓધોજી, ભગવાનની સાથે રહેવાવાળા ઓધો અને ઈશ્વર એકરૂપ જેવા હતા એટલે ઓધોજીને એમ થયું કે મારી જેટલી તો ભગવાનને ઉપર ભગવાનની ઉપર કોઈની પ્રેમ પ્રીતિ ભાવ સંભાવ નહીં હોય એવું એને અંકુર ફૂટ્યો કે હું જ ભગવાનનો પરમ ભક્ત છું, મને જ ભગવાન ઉપર પૂરો હાલશે. આવી જ્યારે એને અંકુર ફૂટ્યો ને ત્યારે ભગવાન તો ભક્ત વત્સલ છે ભાઈ, પોતાના ભક્તનું જરાય મન દુઃખ ન થવું જોઈએ અને એનું અહિત ન થાય એવા ધ્યેયથી ભગવાને કામ કર્યું. અને એ વખતે ભગવાન પોતે કહે છે અને ભગવાને એવું નક્કી કર્યું કે પલટે જ્યારે ભક્ત દિલ અને ઉભરે બહુ અભિમાન,

ગુમાન, એનું ગુમાન ગાળી નાખે એટલા માટે થાય. અને ભગવાને એક યુક્તિ રચી કે વાધવજી, ઘણા ટાઈમથી આપણે ગોકુળથી રવાના થઈ ગયા છીએ, તો તમે ગોકુળમાં હમાસર લઈ આવો, આ મારો મુકુટ પહેરીને જાઓ, એટલે તમે જઈ અને ગોકુળના હમાસર દઈ આવો, હંધેહો પોગાડો અને બધાની ખબર લઈ અને પછી પાછા આવો. આમ ભગવાનનું આજ્ઞા થતાં વાધવજી ભગવાનનો મુગટ ધારણ કરી, કારણ કે ભગવાન તો ભાઈ ભજે વ્રજે એક મંડ નમસ મસ્ત પાપ ખંડ નમસ ભક્ત ચિત્ત રંજ નમસ દેવ નંદ નંદ નમસ પીછ ગુસ મસ્તકમ સુનાદ વેણુ હસ્તકમ અનંગ રંગ સાગરંગ નમામિ કૃષ્ણ નાગરંગ, જેના ચરણોની માલી પર હજારો જીવ પ્રાણીઓ વંદન કરે છે એવા ભગવાન કૃષ્ણ. એણે પોતાનો મુગાટ વાધવજીને પહેરાવ્યો, વાધવજીને મોકલ્યા, વાધવજી ગોકુળ આવ્યા. અને જ્યાં વાધવજીએ ગોકુળમાં પગ દીધો ત્યાં શું જુએ છે કે જા દિન ગોકુલ નાથ તજે ગયું તા દિન સે બ્રજ લોગન સોવે. વાધવજી ગોકુળની અંદર ફરતા તા શેરીએ શેરીએ નીકળ્યા કે શું બધા કરે છે, શું કેમ રહે છે, તો એને આ જોવામાં આવ્યું કે

જ્યાં આમ ફરતા ફરતા ફરતા ફરતા જમનાજીને કિનારે ઓધવજી આવ્યા. એ આવ્યા, એણે જ્યાં જોયું તો 16108 ગોપીઓ એ કૃષ્ણ વિરહની માલિપા આહુડા બહાવતી ઝૂરતી હાવ શિથિલ અવસ્થામાં બધી એ 16108 બેઠા હતા, આહુડા પાડતા હતા. પણ જેવા ઓધવજીને એણે જોયા, તરત જ એ દોટ્યા કે આહા, કૃષ્ણ આવ્યા, કૃષ્ણ આવ્યા, કૃષ્ણ આવ્યા એમ કરતા હતા. એમાં ઓધવજીને ઓળખી ગયા, કાં તો મુગટ કૃષ્ણ હતો અને ઓધાનું કૃષ્ણનું એક રૂપ. એટલે ઘડીક તો દીધામાં બધી ગોપીઓ પડી ગયા. પણ પછી એ વખતે ઓધવજી આ બધા ગોપીઓને કૃષ્ણનો સંદેશો આપવા માટે બધાને ભેગા કરીને બેસે છે. કે ઉદ્ધવ ગોકુલ ગાયકે અન સબકો કહે સંદેશ, એ ઉદ્ધવ ગોકુલ ગાયકે.

ભાઈ કોઈ ની અને કોઈ જુદાઈ નથી, બધા હરખા છે એમ માની. અને પછી કહે છે કે કૃષ્ણ કયો ઉદ્ધવ કહે ગન ગોપી જન કો જ્ઞાન. ભગવાને જે હમાસર મોકલ્યા હતા એ જ્ઞાન આજ ગોપીઓને આ ઉદ્ધવજી કહે છે કે કૃષ્ણ કયો ઉદ્ધવ કહે ગન ગોપી જન કો જ્ઞાન અંતર જ્યોતિષ કો આય તમે ધરો રે હૃદય મે ધ્યાન. તમે વિહવળ ન બનો, ભગવાનનું ધ્યાન ધરો. એ અંતરના અંદરની અંદર અંતરમાં જ્વાળા કરવાવાળા છે ભગવાન. તો સાંભળો કે સારે સચરાચરણ મેન જો વ્યાપક જગદીશ

0: के गुढ़ मार्ग जे ज्ञान कांगन मथना दृढ़ कर मन। ज्ञान आवू ने ए रस्तो तो बहु अघरो से, पण एनुं मंथन करवू पड़े। हे गोपियो, हे व्रजवासी, तो हांभळो के गुढ़ मार्ग जे ज्ञान कांगन मथना दृढ़ कर मन। कहु दव हरि कृष्ण का, ए बापा दिल में होई दर्शन। आ मथन करी अने जो तमे भगवान ध्यान धरशो तो तमारा दिल नी अंदर ईश्वर देखाशे, कृष्ण देखाशे। माटे भगवान भजन करो, आटलो उपदेश, आटलो संदेशो ओधवजीए आ सखा मंडल ने दीधो। સખા મંડળ બહુ રાજી તો થયા, પણ અહીંયા ઓધવનું જે ગુમાન ગાળવાનું હતું એ પ્રસંગ હવે અહીંયા ઊભો થાય છે। અહીંથી આ કાવ્ય વળાંક લેશે ભાઈ। પછી એ બધા ગોપીઓ ભેગા થયા, ઓધવજીને ઘેરી લીધા છે, અને એ ઘેરાની વચ્ચે ઓધવજીને કહે છે કે તમે જતા હો એ બરાબર છે, તમે જય શ્રી કૃષ્ણ કર્યા અમે સમજ્યા, પણ અમારો સંદેશો લેતા જાઓ, અમારો શ્યામ એને અમારો આ સંદેશો કહેજો।
1: કે શ્યામ કો કયો સંદેશ, હરી હરી રટતી ગમે, શિવની તાય સૌ બાલ વેશ, નિર્બોલ નારી એ વનિતા સૌ બાલ વેશ, નિર્બોલ નારી કે પહેલે પ્રીતિ લગાય, ભૂધર હમકો ભુલાય, ખેલન નવનીત ખાય, તાજે તન મેં

આ એના મનમાં દગો હશે અમને ખબર નહોતી, પણ પર હમ નહીં ભેદ પાય, એનો અમે જરાય ભેદ જોયો નહોતો. પર હમ નહીં ભેદ પાય, જાદવ દિલ કાજરાય, કપટી છુપે કસાય ગિરિવર ધારી. એ આવો શ્યામ કો કયો સંદેશ, હરી હરી રટતી ગમેશ, વનિતા સૌ બાલ વેશ, નિર્બલ નારી. એમાં એક વખત ભગવાનને કે સરસ મજાનું નાટક કર્યું હોય એવો એ ભજવો હોય એવી અમને લલચાવી. કે એક દિન બાંસે અવાજ, મીટે સુર મહારાજ, કીનો હમ છલન કાજ, વૃંદાવન મેં ગહરે સુર ગગન ગાજ, રમતા મનુરાગ રાજ, સંગીત ધરી દેખ સાજ. એ મંગલ મન મેરે બાપા, સંગીત ધરી દેખ સાજ, મંગલ મન મેં. આ વાંસળીના સુર સાંભળ્યા, આકાશની માલપાજીના પડઘા પડતા હતા, અને અમારી સામે સંગીત જાણે સામું મનુષ્ય દેહ અવતાર લઈને ધારણ કરીને સામું આવીને ઊભું હોય એવું અમને લાગતું હતું આ વૃંદાવનમાં. એટલે અમે એ વખતે શું કર્યું, આ કૃષ્ણની વંશરી સાંભળવા, એનું વદન જોવા માટે થઈને, એ છોડે બંધન સમાજ, લંગર પદ કુલ કી લાજ, કૃષ્ણ બદન દર્શ કાજ, શ્યામા સારી. એ હું શ્યામ કો કયો સંદેશ, હરી હરી રટ

હરિ ભક્ત પાલ, આ જીવન દાવાગ્ની જાલ એ ભક્તપાલ માટે પીધો. એ કહેતે ઉનકો કૃપાલ રાજન રાજા, આવા ભગવાનના કાર્યો છે. પણ અમારી સાથે એનો કેવો વર્તન થયો? કે સુનતે કિસી કાન સવાલ, કૈસે વહી દિન દયાલ, હમકો કે બુરે ઘાલ એસી યારી, શ્યામ કો કયો સંદેશ, હરી હરી રટતી ગમેશ, વનિતા સૌ બાલ વેશ, નિર્બલ નારી. આમ જ્યાં વાતો કરે છે એમાં એક બેન એટલા બધા ઉદાસ હતા, દાસી આ સખી એ ઉદાસ હતા. એણે ઉદાસ દિનમાં હું કીધું કે એક બહુ કહતી ઉદાસ, અંતર ભર કર ઉસાસ, દિલ હર કો કહત દાસ, દુખ્યન ત્રાતા, એ ઇનકી ગમ કો નાસ, વસ્યો નવ માસ, વાસ ક્યાં ક્યાં કરતી કંકાસ, દેવકી માતા. એ તિલી ભર નહીં તાત ત્રાસ, બ્રજ કે ભૂલે બિલાસ, હરદમ ફિટતીન હુલાસ, કુબ જા પ્યારી, શ્યામ કો કયો સંદેશ, હરી હરી રટતી ગમેશ, વનિતા સૌ બાલ વેશ, નિર્બલ નારી. આ પ્રમાણે ગોપીઓ ઘેરી અને વારાફરતી વારાફરતી કહે છે. એમાં એક તો ગોપી ક્રોધમાં આવી ગઈ અને ક્રોધમાં આવીને શું કહે છે કે કહતી એક ક્રોધપુર, કહતી એક ક્રોધપુર, નાગર દિલ કે નિઠુર, ધિક હૈ પર પરી.

0: ए हमसे रह दूर दूर उनसे हाजिर हजूर दुही जन गबला दहूर की नी त्यारी शाम को कयो संदेश हरी हरी रटती गमेश वनिता सौ बाल वेश निर्बल नारी ए वदती कर विचार उद्धव दुख है अपार नारी सब निराधार किस मुखता के किनो गम को करार गुंडे जल में उतार पीछे घर लियो प्यार मथुरा जाके तो अब देवे हमको दीदार अनवालम जी एक बार पर ये छेवट पुकार काल तैयारी आ शाम को कयो संदेश हरी हरी रटती गमेश वनिता सौ बाल वेश निर्बल नारी यमा एक श्यामा के श्यामा एक कहर साल उनको हम पर हंगाल की ने नहीं वे विशाल कुटुंब त्यागे ए भूधर न लेत बाल निष्ठुर वह नंद लाल कूटत नित नित कपाल ज्वाला जागे के श्याम नलिनी संभाल कीजे इतना कृपाल तुम संग लहियो सुबाल गभु त्यारी।
1: आकाशवाणी राजकोट परथी हमणा आप सांभळी रह्या हता मोहम्मद भाई मीरना कंठे गवायेला केटलाक दोहा अने छंद। અમારા હવે પછીના કાર્યક્રમો થોડી જ વારમાં અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રસારિત કરીશું, તો જોડાયેલા રહો આકાશવાણી રાજકોટ સાથે।
2: આકાશવાણી અમદાવાદ વડોદરા અત્યારના મુખ્ય સમાચાર। આજથી સંસદમાં શિયાળુ સત્રનો આરંભ। આજથી શરૂ થતા સંસદના શિયાળુ સત્ર પહેલા પ્રધાનમંત્રીએ નિવેદન આપતા જણાવ્યું કે લક્ષ્યાંકો પ્રાપ્ત કરવા સકારાત્મકતા ખૂબ જરૂરી। અંતરિક્ષ ક્ષેત્રે ભારતના માત્ર 28 વર્ષના યુવાને મેળવેલી સિદ્ધિનો ઉલ્લેખ કરી શ્રી મોદીએ જણાવ્યું કે ભારતનું યુવા સ્ટાર્ટઅપ અગ્રેસર। સોનમ વાંગચુક સફદરજંગ હોસ્પિટલમાં સતત વ્યાપક તબીબી સારવાર હેઠળ, હાલ તેમની હાલત સ્થિર। તુતીકોરીનના કોવિલપટ્ટીમાં ડીએમકેની જાહેરસભામાં તમિલનાડુના મુખ્યમંત્રી સી જોસેફ વિજય વિરુદ્ધ કરવામાં આવેલી વિવાદાસ્પદ ટિપ્પણી બદલ ડીએમકેના ધારાસભ્ય માર્કંડેયની ધરપકડ। દિલ્હીમાં સલામતીના કારણોસર જનપથ, રાજીવ ચોક, પટેલ ચોક, કેન્દ્રીય સચિવાલય અને સેવા તીર્થ મેટ્રો સ્ટેશનો આગામી સૂચનાઓ સુધી બંધ કરાયા બાદ ખુલ્લા

0: મુકાયા. રાજૌરી પૂંછમાં વરસાદનો કહેર, પૂર, ભૂસ્ખલન, ઓછામાં ઓછા 12 વ્યક્તિઓ લાપત્તા. અમરનાથ અને વૈષ્ણોદેવી યાત્રા બીજા દિવસે પણ સ્થગિત. ગતિશક્તિ વિશ્વવિદ્યાલયે 4th દીક્ષાંત સમારોહ યોજ્યો. બીટેક અને એમબીએ કાર્યક્રમોમાં 121 વિદ્યાર્થીઓ સ્નાતક થયા. વૈશ્વિક પ્રતિકૂળ સંકેતો અને ક્રૂડ ઓઇલના વધતા ભાવોને કારણે નવા સપ્તાહની શરૂઆતમાં ભારતીય શેરબજારના સેન્સેક્સમાં 460થી વધુનો તેમજ નિફ્ટીમાં 100 કરતાં વધુનો કડાકો. આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડે $90 પ્રતિબેરલના સ્તરને પાર કર્યું. ડબલ્યુટીઆઈ ક્રૂડ પણ $85 પ્રતિબેરલથી ઉપર પહોંચ્યું. પાકિસ્તાનમાં માલગાડીના 17 ડબ્બા પાટા પરથી ઉતર્યા, રેલ સેવા ખોરવાઈ. અરવલ્લી પોલીસે ગુજસી ટોક હેઠળ વિદેશી દારૂનો સંગ્રહ અને વેચાણ કરતી ટોળકીના 8 આરોપીઓની ધરપકડ કરી. ગુજરાત એટીએસે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદ સાથે સંકળાયેલા દેશ વિરોધી કાવતરાના કેસમાં વધુ 5 આરોપીઓની ધરપકડ કરી. જ્યોતિર્લિંગ સોમનાથ ખાતે પવિત્ર શ્રાવણ માસ દરમિયાન સોમનાથ ટ્રસ્ટ દ્વારા 30 દિવસીય 51 કુંડી મહામૃત્યુંજય મહાયજ્ઞ અનુષ્ઠાનનું આયોજન કરાયું. આર્જેન્ટિનાને 1-0થી હરાવી સ્પેન ફિફા વર્લ્ડ કપનું ચેમ્પિયન બન્યું. અને ભારતીય પુરૂષ અને મહિલા ટીમ એફઆઈએચ યુથ હોકી એશિયન ચેમ્પિયનશીપ 2026 માટે મસ્કત માટે રવાના થઈ. આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. હવે પછી આપ બપોરે 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. મીડિયમ વેવ 354.6 મીટર્સ એટલે કે 846 કિલો હર્ટ્ઝ પર. શ્રોતા મિત્રો, રજૂ કરીએ છીએ ફિલ્મ સંગીત.

શ્રોતા મિત્રો, આ છે અલકા યાજ્ઞિકના સ્વરમાં ઝખમ ફિલ્મનું ગીત. ગીતકાર આનંદ બક્ષી, સંગીતકાર એમ એમ ક્રીમ.

શ્રોતા મિત્રો, કાર્યક્રમમાં હવે સાંભળીએ શ્રેયા ઘોષાલ અને નિખિલ પોલ જ્યોર્જના સ્વરમાં બરફી ફિલ્મનું ગીત. ગીતકાર સ્વાનંદ કિરકિરે, સંગીતકાર પ્રીતમ.

શ્રોતા મિત્રો, કાર્યક્રમમાં હવે સાંભળીએ કુમાર સાનુ, કવિતા કૃષ્ણમૂર્તિ અને સાથીદારોને. ફિલ્મ છે હમ દિલ દે ચુકે સનમ. ગીતકાર મહેબૂબ

મિશન કાશ્મીર ફિલ્મનું ગીત આપ સાંભળી રહ્યા હતા શંકર મહાદેવન અને સાથીઓના સ્વરમાં. હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે પ્રસ્તુત છે ગેરફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ.

આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા છો ગેરફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ.

નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. સંસદમાં ચોમાસુ સત્રના આરંભે વિપક્ષોના હોબાળાને પગલે બંને ગૃહોની કામગીરી સ્થગિત. લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન હોબાળો બાદ કાર્યવાહી સ્થગિત કરાઈ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ચોમાસુ હોય કે ચોમાસુ સત્ર, જો બંને સક્રિય હોય તો જ તે ઉત્પાદક સાબિત થાય છે. શ્રી મોદીએ કહ્યું કે સંસદમાં યુવાન અને અનુભવી સાંસદો છે, તેમના અનુભવનો દેશને લાભ મળે તે આવશ્યક છે. શ્રી મોદીએ કહ્યું કે વિવિધ પ્રદેશોમાં યુદ્ધના સતત ભયથી સમગ્ર વિશ્વ ચિંતિત છે. પેટ્રોલ, ડીઝલ, એલપીજી, ખાતરો અને રસાયણોને લઈને અનેક અવરોધો અને કટોકટીઓ ઉભી થઈ છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે રાષ્ટ્રીય મંચ પર હોય, આંતરરાષ્ટ્રીય ક્ષેત્ર પર હોય કે હવે અવકાશમાં પણ, આ ખરેખર ભારત માટે ગર્વની ક્ષણો રહી છે. રામ મંદિર દાનચોરી કેસમાં ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા રચાયેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે સુપ્રીમ કોર્ટે સમક્ષ પોતાનો સ્ટેટસ રિપોર્ટ રજૂ કર્યો. આજે સુનાવણી. વૈશ્વિક પ્રતિકૂળ સંકેતો અને ક્રૂડ ઓઇલના વધતા ભાવોને કારણે નવા સપ્તાહની શરૂઆતમાં જ ભારતીય શેરબજારના સૂચકાંક સેન્સેક્સમાં 580થી વધુનો તેમજ નિફ્ટીમાં 130 કરતાં વધુનો કડાકો. અમદાવાદમાં કેન્સર સર્વાઇવર કાર્યક્રમ વિજેતા 2026નું આયોજન કરાયું. 250થી વધુ કેન્સરથી બચી ગયેલા લોકો અને ડોક્ટરોનું રેમ્પ વોક. રાષ્ટ્રપતિ ગેરકાયદેસર લાકડા ભરી જતી ઇનોવા કારનો પીછો કરતા ઉકાઈની તાપતી રેન્જમાં ફરજ બજાવતા આરએફઓની ગાડી તેમજ ઇનોવા કાર ઉભેલા કન્ટેનર સાથે અથડાતા આરએફઓનું તેમજ લાકડા ભરી જતી ઇનોવા કારના ચાલકનું મૃત્યુ. પંચમહાલમાં ચાંદીપુરા વાયરસના વધુ ત્રણ શંકાસ્પદ

0: કેસ, આરોગ્ય તંત્ર સતર્ક. સવાર 6 થી 10 કલાક દરમિયાન રાજ્યના 59 જિલ્લાઓમાં વરસાદ. સૌથી વધુ વરસાદ નવસારીના જલાલપુરમાં 6 ઇંચ નોંધાયો. રાજ્યમાં આજ દિન સુધી સરેરાશ 27.21% વરસાદ વરસ્યો. સૌથી વધુ 39.60% દક્ષિણ ગુજરાતમાં, જ્યારે સૌથી ઓછો વરસાદ કચ્છમાં નોંધાયો. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં અત્યાર સુધી 67.65% જળસંગ્રહ. રાજ્યના અન્ય 206 ડેમોમાં 40.83% પાણીનો સંગ્રહ નોંધાયો. 12 ડેમ હાઈ એલર્ટ પર. ભારતીય પુરૂષ અને મહિલા ટીમ એફઆઈએચ યુથ હોકી એશિયન ચેમ્પિયનશીપ 2026 માટે મસ્કત રવાના થઈ. આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. હવે પછી આપ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળશો.
1: આજે આકાશવાણીનું અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર બપોરના 12:02 થઈ રહી છે. પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. ગાર્ગી વોરાને સાંભળીએ ઉમાશંકર જોશીની આ રચના.

0: આશિષ દેસાઈ અને આરતી મુનશીને આપ સાંભળી રહ્યા હતા, રચના હતી તુષાર શુક્લની.
1: મન કી બાત હૈ જન જન કી, સભી કી કુછ અપની સી, અનકહી વિરાસત કી, ઉમ્મીદે નયે ભારત કી. તો સુનિયે ઇસ મહિને 26 જુલાઈ સુબહ 11 બજે મન કી બાત આકાશવાણી ઓર દૂરદર્શન કે સભી ચેનલો ઓર પ્રસાર ભારતી કે OTT પ્લેટફોર્મ વેવ્સ પર. ઇસકે અતિરિક્ત આકાશવાણી ઓર દૂરદર્શન કે યુટ્યુબ ચેનલ ઓર પ્રસાર ભારતી કે એપ ન્યૂઝ ઓન એર ઓર OTT પ્લેટફોર્મ

0: આરતી મુનશી અને સૌમિલ મુનશીને આપ સાંભળી રહ્યા હતા, રચના હતી તુષાર શુક્લની.
1: મન કી બાત હૈ જન જન કી, સભી કી કુછ અપની સી, અનકહી વિરાસત કી, ઉમ્મીદે નયે ભારત કી. તો સુનિયે ઇસ મહિને 26 જુલાઈ સુબહ 11 બજે મન કી બાત આકાશવાણી ઓર દૂરદર્શન કે સભી ચેનલો ઓર પ્રસાર ભારતી કે OTT પ્લેટફોર્મ વેવ્સ પર. આપ ભી માનનીય પ્રધાનમંત્રી કે મન કી બાત કા હિસ્સા બન સકતે હૈ. ઇસકે લિયે આપ અપને સુઝાવ 24 જુલાઈ તક ટોલ ફ્રી નંબર 1800-11-7800 પર રિકોર્ડ કર સકતે હૈ, યા ફિર 1922 પર ભી કોલ કર સકતે હૈ. નમો એપ યા માય ગોવ કે ઓપન ફોરમ.
0: ગુજરાતી ગીતોનો કાર્યક્રમ આપ સાંભળી રહ્યા હતા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. હવે પ્રસ્તુત છે મહિલાઓ માટેનો કાર્યક્રમ સહિયારા.

0: પ્રસ્તુત કરીએ છીએ મહિલાઓ માટેનો વિશેષ કાર્યક્રમ સહિયર, પ્રસ્તુત કરતા હિતેશ માવાણી.
1: આ વાર્તા છે એક નર્સ અને એના અંતરમનની.
2: આવી ગઈ સેલેરી, હવે નવી બુટ્ટી.
1: ના, પહેલા બચત.
2: પહેલા બુટ્ટી
1: સાંભળો, દર મહિને થોડું બચાવો, થોડું રોકાણ કરો અને થોડું એમર્જન્સી માટે પણ બચાવો, જેથી રહો ચિંતા મુક્ત.
2: પણ બુટ્ટીનું શું
1: જાય છે કે મારું

0: इंजेक्शन।
1: आरबीआई कहे छे
2: नाना की है समझदारी समृद्ध नारी।
3: तापी तापी महातापी तापी पाप निवारिणी सूर्यपुत्री नमोस्तुभ्यम अषाढ़े जन्म सप्तमी। बहनों बहनों अमारी वाली वाली सखियो अने सौ श्रोता मित्रों कार्यक्रम सहिय सांभळी रह्या छो आप सौ। लिपि त्रिवेदी अने अल्पा शाह आप सौ ने सहर्ष आवकारे छे। श्रोता मित्रों आज गुजराती तिथि प्रमाणे अषाढ़ महीनाना शुक्ल पक्ष नी सातम छे एटले के अषाढ़ सुद सातम छे। आजे हिंदू अने जैन धर्म मां आजना दिवस नु खूब ज धार्मिक महत्व छे।
4: हिंदू पंचांग अनुसार दर वर्षे अषाढ़ सुद सातम ना दिवसे तापी माता नो प्रागट्य दिवस एटले के जन्म दिवस उजवामां आवे छे। अपनी दरेके दरेक नदी विशेष रीते गुणकारी मानवामां आवी छे।
3: एवुं मानवामां आवे छे के माता तापी ना स्मरण के दर्शन मात्र थी शारीरिक मानसिक अने आध्यात्मिक ताप एटले के दुख दूर थाई छे। तापी नदी ने माता संज्ञा जेमने आपणे रांदलमा तरीके पूजिए छे अर्थात भगवान सूर्यनारायण अने माता संज्ञाना पुत्री तरीके पूजवामां आवे छे। सूर्यपुत्री तरीके पूजवामां आवे छे।
4: आ दिवसे तापी नदीना किनारे विशेष पूजा अर्चना करवामां आवे छे। સુરતમાં અશ્વની કુમાર કુરુક્ષેત્ર ખાતે માતાજીને 800 મીટર લાંબી ચુંદડી અર્પણ કરીને આરતી ઉતારવામાં આવે છે। આ પૂજાના દ્રશ્યો મનભાવન અને નયન રમ્ય તેમજ અત્યંત ધાર્મિક હોય છે। તો વળી આજે જૈન ધર્મ માટે પણ ખાસ દિવસ છે। જૈન ધર્મમાં અષાઢ સુદ સાતમ થી અષાઢ સુદ ચૌદસ સુધીના 8 દિવસોને ચોમાસી અઠાઈ અથવા અષ્ટાનિકા પર્વ તરીકે ઉજવવામાં આવે છે।
3: વિશેષ નંદાવર્ત પૂજા 8 દિવસના ઉપવાસ અને સ્મરણ ધ્યાન કરવામાં આવે છે।
4: નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો ઉવજાયાણમ નમો લોએ સવસાહુણમ।
3: તો આ સાથે જ હવે કાર્યક્રમમાં જઈએ આગળના પડાવ તરફ। દિલ્હી સાહિત્ય અકાદમી પ્રસ્તુત વાર્તા સંગ્રહ મહોતુ ધારાવાહિક પઠન શીર્ષક ગીત અને લેખક રામ મોરી પઠન સ્વર અને નિર્માત્રી વૈશાલી ત્રિવેદી સંગીત નિયોજન ચેતન ગઢવી। આ પ્રસ્તુતિ આકાશવાણી મુંબઈ કેન્દ્રની ભેટ છે। આજની વાર્તાનું શીર્ષક છે બળતરા।

પછી તો બેન મેં જશી ની હાહુન કહી દીધું કે બેન મારી પોર ની વાત પોર, પણ ઓન સાલ મોંઘવારી એટલી વધી ગઈ છે એટલે હું તો સેવ પાડવાને એક ઓશિકા દીઠ 5 રૂપિયા વધુ લઈશ. તો મને કે ના કાળી બેન, અમને તો પોહાણ નથી થતું. તો મેં કહી દીધું રામે રામ. બાકી ગામ આખાને ખબર જ છે કે એ રબારણ કેટલી ટૂંકા જીવની છે. આ જશી તો શોખીન છે પહેરવા ઓઢવામાં, પણ જે ઘરમાં ગઈ છે ન્યાય કાંક હા તો હો જોવે ને. કાળી કાકી લોટના પિંડાને સેવ પાડવાના મશીનના ગોળ ખાનામાં મૂકી ઉપર હેન્ડલ ફેરવતા ને આટા ઉતારતા જાય ને લોટનો પિંડો દબાતો જાય ને મશીન નીચે કવર વન્યાના ઓશિકા પર સેવની પતલી ઘઉંના કલરની ભાત પડતી જાય. એક હારે બાર બાર પતલી સેવના લુમખા ઓશિકા માથે કાળી કાકી ઓશિકું આગળ પાછળ હલાવવા મસ્ત ભાત પાડી દે ને પછી ઓશિકું ભરાઈ જાય ને એટલે મને કે લઈ સોડી બીજું ઓશિકું ને લે આ ખાટલામાં હુકવી આવ. આખા ફળિયામાં 3-4 ખાટલા ભરીને અમે વર્ષો વર્ષ સેવ કરતા. હાચી વાત છે કાળી બેન, પેટ કઈ આંખની શરમ થોડી ભરે. ઈને તો ટંકે ટંકે રોટલો હાચો. આ કાળી મોંઘવારી કોઈને પોગવા દે એમ છે? તે સારું જ કર્યું તમે ભાવ વધારી દીધો. બા લોટના પિંડાને કથરોટમાં મહળતી ખૂનતી કાળી કાકીને જવાબ દેતી, એ સોડી આ આંગળીએ પાટો શેનો બાંધ્યો છે? કાળી કાકી મારા જમણા હાથની પેલી 2 આંગળી ઉપર પાટો જોઈને બોલ્યા, તે રોટલા શીખવાડું સ. મેં કીધું હવે નાની નથરીયું, આ ઓણસાલ ગામની નિહાળે ભણતર પૂરું થાય. હાંઢિયાને ઊભા ગળે મીઠું દે એવડી થવા માંડ્યું સો, તો રોટલા શીખો. તે રોટલા ઉથલાવા ગઈ ને ઉનો ઉનો લોટ આંગળીએ ચોંટી ગયો, તે દાચી ગઈ

જરાક તે મલમ લગાડીને પાટો બાંધી દીધો. બા માથું હલાવતી, પરસેવો લૂંછતી કાળી કાકીને જવાબ દેતી હતી. અમાર છે ને ગામ આખામાં ઉનાળે બધા સેવ પાડે, ને કાળી કાકી માથે ઈંઢોણી મૂકીને મશીન ઉપાડી ફળીએ ફળીએ સેવ પાડવા આવે. આ મોળાકાત પૂરા કરીને રમવા જઈએ ને ત્યારે અમે ઘેરથી બધી ઉઈ સ્ટીલના ડબ્બામાં બાફેલી સેવ ને મોરસ નાસ્તો કરવા લાવતી. મેરાદા ભરવાડની કસલીના ઘરે નહીં નવી નવાઈને કલર ટીવી આવ્યું એટલે ઈ વાતે એડવર્ટાઈઝ હંભારી હંભારીને બોલે. તે એકથી તો ભમરડી મસ્તો ગોતી લાવ્યો. અમે બધી પાદર નાસ્તો કરીને સેવ ખાતી હતી તો ઈ નખરાળી સેવનો ગૂંથણો મોઢામાં નાખી અડધો બહાર રાખી માથું હલાવતી કે આ આપણા ગામની દેશી મેગી, ને અમે બધી દાંતે બઠ્યું પડી ગયું તું. મેં વળી ઓશિકું ખાટલે જે ઊંધું વાળ્યું ને વાણ પર સેવ સૂકવી ત્યાં અમાર પાડોશી હંસામાં વાટકી લઈને આવ્યા. એ તેજુ, મને થોડું ગાયનું દૂધ દેજે ને, આ ઉકળાટનું ટાંકામાં ઢાંકી રાખેલું દૂધ બગડી ગયું છે. આ હમણાં ભાણીઓ જાગશે ને રડા રોળ કરશે, એમ પાવ તો પડશે ને. હરસોળી જા ફ્રીજમાંથી હંસામાં દૂધ દે, બા બોલીને મેં ઓશિકું બા પાસે મૂક્યું ને વાટકી લઈને દૂધ દેવા ગઈ. આ અમારે ઘેર ફ્રીજમાં દૂધ મૂકી જતા હો તો હંસામાં બગડે તો નહીં, એટલું બોલી મેં બા સામે જોયું. ના હવે એટલું કાંઈ હોતું એ નથી, આ તો બેનનો ખાટલો આવ્યો એટલે દૂધ વધારે લાવું છું, નકર તો ખાઈને ખાધાનું કરું. પણ ભાણીઓ તો બાપા જીવ ખાઈ જાય, રાતે તો રોયા જ કરે છે. કેમ માંદો પડ્યો છે? આ નજર નહોતી ઉતારી? કાળી કાકી બોલ્યા હતા. હાથમાં વાટકી પકડતા હંસામાં ઝીણા અવાજે બોલ્યા, આ ભમરાળા છે નહીં અમાર પાડોશી,

0: જા ફ્રીજમાંથી હંસામાન દૂધ દે. બા બોલીને મેં ઓશિકુ બા પાસે મૂક્યું ને વાટકી લઈને દૂધ દેવા ગઈ. આ અમારે ઘેર ફ્રીજમાં દૂધ મૂકી જતા હો તો હંસામાં બગડે તો નહીં? એટલું બોલી મેં બા હમે જોયું. ના હવે એટલું કાંઈ હોતું એ નથી. આ તો બેનનો ખાટલો આવ્યો એટલે દૂધ વધારે લાવું છું, નકર તો ખાઈને ખાધાનું કરું. પણ ભાણીઓ તો બાપા જીવ ખાઈ જાય, રાતે તો રોયા જ કરે છે. કેમ માંદો પડ્યો જ? આ નજર નહોતી ઉતારી? કાળી કાકી બોલ્યા હતા. હાથમાં વાટકી પકડતા હંસામાં ઝીણા અવાજે બોલ્યા, આ ભમરાળા છે નહીં અમાર પાડોશી. આ એક દિવાલ છે તે બાપા અમે તો હેરાન થઈ ગયા. કાયમ રડા રોડ ને રોકકળ ને મારા મારી. આ જશી તો ઈ ઘરમાં પૈણી ના આવી તે દિન સુખી નથી થઈ. મારી બા લોટ બાંધતી બંધ થઈ ગઈ. બેન કોક તો કીધું તું કે છૂટું કરવાનું છે.
1: ના રે, તો તમે જશી નજી ઓળખતા જ નથી. ભીત ભૂલ્યા હો તેજુ બેન, મરીને વળગી તો પણ ઘર ન મેલે.
0: કાળી કાકીએ ભાંગની પિચકારી મારીને રાતા બજરિયા સાડલાથી મોલ ઉછ્યું. પણ બેન આ કાંક બાળ બચ્ચું થવું તો જોવે ને, આ વરને જાતા ક્યાં વાર લાગે? ઓણ આ વૈશાખે જશી આવી એના 3 વર પૂરા થાય. હંસામાં કેળે હાથ મૂકતા બોલ્યા હતા ને મારી બા પોપટી બાંધણીથી હાથ લૂંચતા હંસામાં કરતા ધીમા અવાજે બોલી, આ 7-8 કેળે ધૂળ ખાણે ધૂળ લેવા હું હરસુડી ગયું ત્યારે ન્યા મળીતી. બોર બોર જેવા આંસુ પાડતા બોલીતી કે તેજુ કાકી, હું તો બાળો ત્યાંની બળેલ, પિયરમાં પોરો નહીં, સાસરે સુખ નહીં. બિશારી! કાળી કાકી સાડીના પાલવથી વહાર નાખતા અને પરસેવો લૂછતા બોલ્યા, તે હંસામાં આ ભામનગર તપાસ કરવા જશીન વેલજી 2 જણા ગયા હતા તો કે વેલજી એની તપાસ ન કરાવીને બાઈને હુડાવી દીધી ડોક્ટર પાસે. આ આદમીની તપાસ તો થવી જોવે ને. મેં તો નેરે લુગડા ધોવા ગઈ ત્યારે સાંભળ્યું છે હો, બાકી સાચું ખોટું રામ જાણે ભાઈ સાહેબ. મારી બા કેડેથી હાડી ખોલીને પછી એના છેડા બદલતી પાટલી પાડતા બોલીતી, પણ બહુ દખી થાય છે હો, વિલજી તો રોજ ટીપે. હંસામાં બોલતા હતા, પણ આમ જશી જીવની બહુ હારી હો. આ હમણાં સોડ્યું હળ્યું છે તે કાંક ભરતમાં મોતી દાણો ભરત્યું થઈશ, તે આપણને તો બાપા એવું ક્યાંથી આવડે? તે અમારી હરસુડી કે મારે તો ઓસાળમાં એ મોતી દાણો ભરત જ ભરવું છે. તે જશીને ખબર પડી તો મને કે તેજુ કાકી તમે ચિંતા ન કરો, મને આવડે છે મોતી દાણો ભરત, તમારા હર્ષાન મોકલી દેજો માર ઘેર, હું શીખવાડીશ. ત્યાં રોજ જાય ને પેલી એને મોતી દાણો ભરતા શીખવાડે. આ અડધો ઓસાળ તો ભરાઈએ ગયો. બોલો બા, હાથ લાંબી ટૂંકી કરીને હંસામાં બધી વાતો કહેતી હતી. હવે મને તો આ બધી વાતીઓમાં રસ નહોતો પડતો. આ મોટે ભાગે સેવ પણ પૂરી થવા આવી હતી એટલે હું તો ઘરમાં ગઈને ટીવી ચાલુ કરીને સિરિયલ જોવા બેઠી. આ તો ટીવીમાં અક્ષરા ને નૈતિકના ભૂતકાળની ખબર પડવાની હતી. આ ભમરાળી આઈપીએલ ચાલુ થઈ તે રિમોટ લઈને બાપુ તો રાતે 2 દડો જોયા કરે ને મારે મોઢું ફુલાવીને ઘડિયાળ હામું જોયા કરવાનું. બહાર તો નીકળાય નહીં, નકર મેરદાની ફળી ક્યાં આગી છે, કસલી જોતી જ હશે. બીડી પીતા બાપુની બીડીમાંથી તિખારા બાના મોર ને મેના પોપટ ભરેલા ઓછાળ માથે પડે ને આખા ઓછાળ પર એનાથી વિંધે વિંધા પડી જાય. આ મારી ટીવી વાળી અક્ષરા નવ્યા સુહાનન ખુશી બધી બેટથી ટીપાઈ જાય. હવારે રિપીટ થાય ત્યારે જોવા પામતી. કાલ તો સિરિયલમાં નૈતિકની ગર્લ ફ્રેન્ડના ખાલી પગ જ બતાવ્યા હતા ને એપિસોડ પૂરો થઈ ગયો હતો. હજી તો આમ થોડું જોયું ત્યાં તો દેકારો સંભળાયો, હાકલાન પડકારા. હું તો રૂમની બહાર નીકળીને જોઉં તો બા કાળી કાકી ને હંસામાં ધોડતા ડેલાની બહાર. હું એ હાથમાં રિમોટ ને દોરીએ ટીંગાતો દુપટ્ટો લઈને શેરીમાં જોયું તો હબક ખાઈ ગઈ. શેરીમાં સળગતી કોઈ બાઈક ધોળે દોળે આખે આખી ભડકે બળતી, આખ્યું ફાટી રહી ગઈ, એક રાડ નીકળી ગઈ મારાથી. પેલી બળતી બાઈક કાળી શિવ નાખતી હતી, એ નહીં જાઓ, કે નહીં જવાની, ઓ માળી, ઓ મા, ઓ મા, બળજે, બળજે, આયરે વન, આયરે વન.

મારું બાવડું પકડીને હું આખી ધરુતી હતી, મન બા ડેલા સુધી મૂકવા આવી. ઘરમાં ઘર રાડી પાડમાં બધાને ખબર જ છે હું આવું, તું જા જા જા જા પાણી પી.

હવામાં આગળ પાછળ બળતો આ ઓળો ઠેકડે ઠેકડા નાખતો હતો. બધા ધોળી ગોદડા ચાદર ને હેઠે પડેલી ધૂળના ખોબે ખોબા ભરી ભરીને એ ભળભળ બળતા શરીર પર ફેંકવા લાગ્યા. બે ત્રણ જણા તો પાણીની ડોલ ઢોળીને એ બાઈ ઠરી ગઈ. હું એ ધોળતી ન્યા પોગી. ઓ બા, આ તો જોશી કાકી છે. મારાથી રાડ ફાટી ગયો.

0: વાળા કરતા કામ શિંદવા વાળા વધારે હતા. તુલસીદાન ટેમ્પો આવ્યો, એમાં ગાદલું પાથર્યું ને ચાર પાંચ આદમીએ જશી કાકીને ગાદલા માથે હુવડાવ્યા. જશી કાકીને ધોળી ચાદરમાં વિટોળ્યા હતા ને ચાદરમાં લોહીના લાલ ને કાળા ડાઘ પડી ગયા હતા. આ શાંતિદાની કોયલીએ તો એ જોઈને ઉલટી કરી. ક્યાંક ક્યાંક કોઈ રબારૂના રોવાના ધીમા અવાજ આવતા હતા. બે રાતા ઓઢણા ટેમ્પામાં ચઢ્યા ને બાકીના ત્રણ ચાર કેળિયા ચોરના વાડે ટીંગાણા ને ટેમ્પો ગામની બહાર. હે, આ જશી કાકીને ક્યાં લઈ ગયા હશે? જાગુડી પૂછતી હતી. ભાવનગર જ તે, બાકી માર મમ્મી કહેતા હતા કે તાલુકે તો કોઈ ડૉક્ટર આ કેસને ટસ ન કરે. કસલી બોલી, ભાડી મોટી મમ્મીવાળી, આ કાલ હવારની નવી નવાઈને સુધરી ગઈ, બાકી આખો દી બા બા કર્યા કરતી હતી. બેસને હવે, ગાગલી એને ઝાપટી નાખી. લે, તને આંગળીએ શું થયું હર્ષાળી? હેતલી મારો હાથ પકડતા બોલી, કાંઈ નહીં, હવે રોટલા ઘડતા હિંકતી હતી તે દાજી ગઈ. હાલો હાલો, હવે મન તો ફેર ચડે છે, મેં કીધું ને બધું કલબલ કલબલ કરતી હેઠે ઉતર્યું. મારા ઘરમાં બધું ગોઠવાઈ ગઈ. મેં પાણિયારે જઈ પાણી પીધું ને કોરે ઊભા ઊભા મોઢું ધોયું. હેતલી મારી વાહે આવી મારા ખભે હાથ મૂકીને કે, હર્ષા હર્ષા, તને શું થાય છે? મેં એની સામે જોયું. ખબર નથી. અમે ઘરમાં બેઠા, કોયલીએ ટીવી ચાલુ કરીને ચેનલ ઉફેરવી. એ અવાજ ધીમો કરો ભમરાડીયું, કોક સાંભળશે તો ભૂંડા લાગશું. કે હે કે ગામમાં આવું થઈ ગયું ને આપણે ટીવી જીવી જોવી? મેં કીધું એટલે કોયલીએ અવાજ ધીમો કર્યો ને મેં બારણાને સ્ટોપર મારી દીધી. જાગલી એના ટેવ પ્રમાણે ઘરમાં ખાખા ખોળા કરતી હતી તે એના હાથમાં મારી ભરતની થેલી આવી ગઈ. તે ઊનના દોરા ને સોયો ને મંડી બધું કાઢવા, એમાં એને હું જે ઓછાળમાં ભરત ભરતી હતી એ હાથમાં આવ્યો. હાઠ હસલી, તું તો મસ્તીનું ભરત ભરે છે હો છાની માની. જાગલી અડધા ભરેલા મોરલાને મેના પોપટ જોઈને બોલી, લે હવે એમાં છાના માની ક્યાં વાત આવી જ છે, હજ તો અડધું એ ભરત ન જ ભરાણું. મેં એના હાથમાંથી મારો ઓછાળ લઈ લીધો. હા, તે જે દી તે દી તો પૂરો થાય જ ને આ ઓછાળ, કસલી ખીખીયાટા કરતી આંખ મીચતારતા બોલી. મારાથી નિહાકો નંખાઈ ગયો. હવે તો કોને ખબર, મારાથી પલંગ માથે પથરાયેલ બીડીના તિખારાથી વિંધાઈ ગયેલા બાના ઓછાળ તરફ જોવાઈ ગયું. પોપટ મોર ને મેનાની ચાંચને પાંખમાં વિંધા પડી ગયા હતા. કલાક એક માંડ થઈ ત્યાં ટેમ્પોનો અવાજ આવ્યો ને અમે બધું ફટોફટ ટીવી બંધ કરી ધોળથી ધાબા માથે. ટેમ્પો વેલજી કાકાને ઘર પાસે ઊભો રહ્યો. આદમી હેઠા ઉતર્યા, મારા ધબકારા વધી ગયા. પેલી બે બાયુ જે ટેમ્પામાં ચડી હતી એણે ઉતરતા તો જાણે લાંબા સાદે રોવાનું ચાલુ કર્યું.
1: એ આવા ઓચિંતા ગામત્રા નોતા કરવા મારી બેન, આ પાપા પગલી પાટનારો તારે આ ખોરડે હવે કોણ? ગયા જશી કાકી,
0: જાગોડી ધીમેથી બોલી. કોયલીએ કાંક હેઠેથી અવાજ સાંભળ્યો તે હેઠે ગઈ. એની હારે અમારા પાડોશી દેવુમાને હાથ પકડીને ઉપર લેતી આવી. એમાં તો જાગલી રાતી પીળી થઈ ગઈ. એ હરખ પદુડી દેવુમાને હુકામ લેતી આવી ઉપર. ગૌ માસીએ કીધું અમે સનાને જાવીશી, ડોસી એકલા છે તે હું ઉપર લેતી આવી. માડીને ખુરશી માથે બેઠાડ્યા. ઈએ તે નેજવું કરીને અમારી જેમ જોતા હતા. શેરીમાંથી બાયુ નાકમાંથી કાનમાંથી પગમાંથી બધું કાઢી સાડલાને છેડાને ખોલી ને ધડતો રાખી રોવા પોગી ગયો. થોડાક મોટા આદમી હાથમાં કુહાડા લઈ ગામની બહાર નીકળી ગયા. હાન થવામાં હતી એટલે બધું ફટોફટ પતતું હતું. રબારણું ને ગામની બીજી બાયુ બે હાથે છાતી કૂટતી કૂટતી મરસ્યા ગાતી હતી.
1: બેન, તારા ઉગમણા બહારના થાપણ ને આથમણા બહારના ઉથાપણ, તારા મૈયરના ઓઢણારી સાળા, તારા હાથેરે કેમ દેવ દેવાણા.
0: શું કરે ત્યાં ઘરમાં એ બાયુ? જાગુડીએ મને પૂછ્યું. દેવમાં ગળફો કાઢીને અમારી સામે જોઈને બોલ્યા,
2: એ જસીને હણઘારવા બાયુ માલિપા જીવ છે. આ જેનો વર હયાત હોય ને બાઈ મરી જાય એને મહાણ લઈ જતા પેલા નવી નવી બાઈને જેમ તૈયાર કરે નવડાવે.
0: અમે બધું દેવમાની વાત આખી મોટી કરીને સાંભળતી હતી.
2: ને હજી તો એના પિયરિયાએ આવશે, એના બાપના ઘરની ઓઢણી ન ઓઢાડાય ને આ લગ્ન મહાણે ન લઈ જવાય.
0: ને તોય લઈ જાવી તો?
2: એટલે ગાંડી હવે રિવાજ કોને કહેવાય?
0: ત્યાં જશી કાકીના પિયરિયાનો ટેમ્પો આવ્યો અને જશી કાકીના બા જેવા એક ડોસીએ હાથ કાઢી કાઢીને છાતી કૂટવાનું શરૂ કર્યું.
1: તારા માવતરની ઓઢણી અબડાવી રે.

0: તારા માવતરની ઓઢણી અબડાવી.
1: અમે જોયું કે જશી કાકીના વર વેલજી કાકા થાંભળીને ટેકો દઈને જોર જોરથી રોતા હતા. આદમીને અમુક બાઈઓને છાના રાખતા હતા. મારું મોઢું જોકે થોડું કટાણું થઈ ગયું. ગામના બાબર ને બીજા છોકરા ફળિયામાં નનામી તૈયાર કરતા હતા. ફટાફટ આજુબાજુના ગામમાંથી માણસો આવવા માંડ્યું. એક ટેમ્પોમાં જશી કાકી મોહાળિયા આવ્યા. એક બેન આગળ કૂટતા હતા, બે હાથ જોર જોરથી છાટી પર ભટકાળીએ કાળી ચીવું નાખતા હતા ને હારિયાની બીજી બે બાઈઓના હાથ પકડી રાખતી હતી. બધી બાજુથી અવાજો વધવા લાગ્યા. ચારે કોરથી મને બધું દબાતું હોય એવું લાગતું હતું. વેલજી કાકાને બે ત્રણ મોટી ધોળી દાઢીવાળા આદમી અને કાળું થેપાડું પહેરેલા બેન ઘરની બહાર લઈ જઈને એક બાજુ કાંક સમજાવવા લાગ્યા. હવે અત્યારે હું વહીવટ કરવા ભેગા થયા છે, મારાથી બોલાઈ ગયું. દેવુમાં થોડું દાંત કાઢતા બોલ્યા, છોડ્યું ઈ તો અઠાણે જ વહીવટ થાય. ડોસીમાં સમજાય એવું કાંક બોલો ને ગોળ ગોળ ન બોલો. કસલી બોલી કે તારે ભાઈ બીજું ઘર કરવાનું છે કે નહીં? લે કર વાત છે ને બધા ઘેલ હાગરીના. હજી તો ઓલી એની માં ઘરમાં બળદું બનીને હુતી ત્યાં બીજા ઘરની વાતો. હું થોડી ઉકળી ગઈ. હા છોડ્યું, બધું અટાણે જ નક્કી થાય. પેલા થોડા વહીવટવાળા ભેગા થયા હતા એ વેલજી કાકાને કાંક સમજાવતા હતા. પછી હું નક્કી થયું એ ખબર ન પડી, પણ પેલું કાળું થેપાળું ઉતાવળે ઉતાવળે ઘરમાં અને બાકીના રો કક્કળમાં નનામી ઓરડાની બહાર નીકળી. કાંઈ હરખું દેખાતું નહોતું. રોવાના અવાજો વધી ગયા હતા. વેલજી કાકાને પકડી એક ભાઈ જશી કાકી પાસે લાવ્યા. વેલજી કાકા હાથ કાઢી કાઢીને રોતા હતા. એના હાથમાં કંકુ લેવડાવ્યું ને જશી કાકીને કપાળ ભરી દીધું. એક રબારણે જશી કાકીના પાનેતરનો છેડો ફાડ્યો ને બાર સાખે બાંધ્યો. દેવુમાં આ ઓઢણી કેમ ફાડીને બાર સાખે બાંધી? જાગલીએ પૂછ્યું. બસ પતી ગયું, હવે નવું ઘર કરવાનું તમારા વેલજી કાકાને. હવે ઈ નવી બાઈ પૈણી ના આવે ત્યારે આ છેડો છોડીને એના ઓઢણે બાંધીને ઘરમાં આવશે. હે પ્રભુ! દેવુમાં બે હાથ જોડી ઉભા થઈ ગયા. ચાર જનોએ પહેરેલા ધોતીવાળા આદમીએ નનામી ઉપાડીને ઘરની બાયરે નીકળ્યા. વેલજી કાકાને ખડકીથી પાછા વાળ્યા. ઈ કોરે બહેન રોતા હતા. જોયું વેલજી મહાણે નો ગયો ને, નવું ઘર કરવું હોય તો આદમી મહાણે નો જઈ શકે હો, નો જઈ શકે. ડોસીનો અવાજ ભરાઈ ગયો. બાબરે રોતી કૂટતી બાયુને હાથ લાંબો કરી મંદિરેથી પાછી વાળ્યું. બાયુ પડતી આખડતી કૂટતી ચોકમાં આવ્યું. અમારી વાડીએ વેલજી કાકા હાંઠીઓ ખેંચતા હતા ને ત્યારે બપોર ટાણે એને વાય આવેલીને પડી ગયેલા. તે ઈ ટાણે લુગડા ધોતી જશી કાકીને ખબર પડી. તે ઉઘાડા પગે ઓઢણ્યા વન્યા તપેલી ડામર સડક પર ધોળતા આવેલા ને અટાણી હાવ જાય છે ને વેલજી કાકા બે પગ લઈને મસાળ સુધી હતે. જાગુડી દેવુમાને કહેતી હતી, તમને નહીં સમજાય છોડ્યું, બહુ નાન્યું છો તમે હજી. દેવુમાં માળાને આંખે અડાડતા બોલ્યા. પાદરથી પાછી વળેલી બાયુ ગોળ ગોળ ટોળે વળી મરસ્યા ગાતી કૂટતી હતી. હાય બેન મારી, હાય હાય ગાતી હતી ને ઝીલતી હતી. હું ભાગી છૂટી. મારી પાછળ દેવુમાં બાકીની બધીને કહેતા હતા, જુઓ સાંભળો ને હીખજો, બાકી અત્યારની પરજાને આવું ગાતાય ન થાવડતું. હારા દિવસે કોઈ મરસિયા ગાયને નહીં હીખવાડે. આ ગાવાને આજ કારણ મળ્યું છે તો બે શબ્દ સાંભળી ને કાક શીખજો છોડ્યું. હું નીચે આવી પંખો ફૂલ કરી દુપટ્ટો ભીનો કરી મોઢા પર ઢાંકીને સૂઈ ગઈ. છાતીમાં ભીસ વધતી જતી હતી, બહુ પરસેવો થતો હતો. આંખ્યું બંધ કરું ને નેરે લુગડા ધોતા પાંચ હાથ પૂરા બાવળે બળુંકા રૂપાળા જશી કાકી દેખાય. ધૂળખાણે બાપાહે રહ રહ રોતા માથે બકડ્યું ભરીને ધૂળ લેતા જશી કાકી દેખાય. દશામાના વ્રત ટાણે મંદિરે લાંબા ઢાળે દશામાનો ગરબો ગાતા જશી કાકી દેખાય ને રે એના ઓછાળમાંથી કદળો કાઢતા જ જાય, ડોળ દીકડતો જાય ને ઈ હાંફતા જાય ને પછી બાપુની બીડીના તીખારાથી ચડાયેલો બાનો ઓછાળ દેખાય. એમાં વિંધા વધતા જ જાય, પાખીઓને ચાંચું કપાતી જ જાય ને મને મારો અધૂરો પોપટ મોર ને મેનાના અડધો ભરત ભરેલો ઓછાળ દેખાય. ઓછાળમાં સોયું ઉભરાતી જાય, મને વાગતી જાય ને શેવની પતલી હાર જેવા કઈ કેટલાય ગુચડામાં જશી કાકી બા ઓછાળ સોયું ઉનો ઉનો મારી આંગળીએ.

ચોંટી ગયેલો લોટ, અડધો કસલીના મોળામાં ને અડધો એના મોળાની બહાર શેવનો ગુચડો, બળેલું ને અડધું પગમાં ચોંટેલું થેપાડું, મોટા શેવના મશીનમાં હું, જશી કાકી, કસલી, દેવુમાં બા, બધું પિંડામાં બંધાતું જાય ને હેન્ડલ ફરે ને આટા ઉતરે ને મશીનમાં હેઠે તો મારી આંગળીએ બાંધેલો પાટો, મરસિયા, ભડકો, નાટે બાંધેલો પાનેતરનો લીરો, ઠાઠડીએ સૂતું લાલ કપડું, લાલ ને કાળા ડાઘા, ઉપકો, છાતીમાં ભીસ, હાફ હાફ, ને પછી બધું શાંત, ને મારા કાનમાં એક લાંબુ સુન્ન

0: हरसुड़ी
1: ए हर्षा
0: जाग अवे उभी था।
1: मैं आंखों खोली तो अंधारा उतरी गया था। बा कोरे उभी थी, इधरा में हनान करी माथा बोर थईने आवी थी, एना लुगड़ा माथी पानी टपकतु। उभी था ने कहूँ छू, हे भाई साहब आ छोड़ी बहु टाठी, आ जल्दी अगरबत्ती नो धूप दे मने, ने हूँ आ भीना घाबा बदलू त्या रोटला लोट बांधी नाख, ને બીજા ચૂલે તપેલામાં સેવ ચડાવી દે, હાલ હવે તારા બાપ આવીને તલેલા નાખશે। મેં ફટાફટ અગરબત્તી કરી, બાએ એક હાથે ધૂપ લીધો ને તુલસી ક્યારે અગરબત્તી ખોડી દીધી। મેં ફળિયામાંથી સેવ લીધીને તપેલામાં પાણી ભરીને રસોડે આવી, રસોડામાં જઈ લાઇટ કરીને ચૂલે તાપ કર્યો, પછી તપેલું ચડાવ્યું, કથરોટમાં લોટ બાંધવા લાગી। ત્યાં બા આવી, લાવ હવે આઘી ખસ, મોડું થઈ ગયું આજ તો। હું ચૂપચાપ ઉંમરે બેસીને પાટો છૂટી ગયો એ આંગળીઓને જોતી હતી। હે બા, જશી કાકી મહાણમાં બળતા હું વાર લાગી હશે,
0: હવે બળેલાને બળતા હું વાર લાગે।
1: બાએ ચૂલામાં વધારે લાકડા નાખ્યા ને તાવડી ઉની કરી,
0: લે હવે ફટોફટ લહણ ફોલી નાખ, તીખારી કરી નાખું, નકર પાછા ભાણું પછાડશે।
1: મેં લસણનો ગાંઠિયો લીધો ને ફોલવા લાગી, દાઝેલી આંગળીઓ પર લસણ અળ્યું, કાળી બળતરા થઈ, મોઢામાં આંગળી નાખી દીધી। પછી બા સામે જોયું, ચૂલો ઓલવાઈ ગયો તો ને બા કાળી ફૂંકણીથી ફૂંક મારતા હતા। હે બા, જશી કાકી બળતા જીવ કેમ હાલ્યો હશે, બળતરા નહીં થઈ હોય। આખા રાંધણીયામાં ધુમાડો ભરાઈ ગયો, તપેલામાં શેવનું પાણી વરાળ ભેગું ઉકળવા લાગ્યું। બાને કોરી ઉધરસ ચડી ને રાંધણીયામાં કાળી ફૂંકણીથી ફૂંક મારતી આખે આખી ફૂંકાઈ જતી બા બોલી, જશી તો નસીબદાર ઉકલી ગઈ।

0: સૈયર કાર્યક્રમ અંતર્ગત આપ સાંભળી રહ્યા હતા દિલ્હી સાહિત્ય અકાદમી પ્રસ્તુત વાર્તા સંગ્રહ મહોતોનું ધારાવાહિક પઠન. આ વાર્તાનું શીર્ષક હતું બળતરા. શીર્ષક ગીત અને લેખક રામ મોરી, પઠન સ્વર અને નિર્માત્રી વૈશાલી ત્રિવેદી, સંગીત નિયોજન ચેતન ગઢવી. આ હતી આકાશવાણી મુંબઈ કેન્દ્રની ભેટ.
1: તો શ્રોતા મિત્રો, આ સાથે જ આજના દિવસ માટે લિપિ ત્રિવેદી અને અલ્પા શાહને આપો અનુમતિ. ફરી મળીશું, ત્યાં સુધી ખુશ રહો, સ્વસ્થ રહો.
2: આવજો, ફરી મળીશું.
1: આપના અભિપ્રાયો અમને આ સરનામે પહોંચાડી શકો છો. નિયામક શ્રી, સહિયર કાર્યક્રમ વિભાગ, આકાશવાણી કેન્દ્ર, નવરંગપુરા, આશ્રમ રોડ, અમદાવાદ 380009. ઈમેલ આઈડી પણ ફરી એકવાર યાદ કરાવી દઉં, abadsahyar@gmail.com.

આ હતો સુગમ સંગીતનો કાર્યક્રમ. આપ સાંભળી રહ્યા હતા આશા ડેલીવાલાને, રચનાથી અમર પાલનપુરીની. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. 1:20 સાંભળીશું ગુજરાતીમાં સમાચાર.

0: આકાશવાણી સમાચાર રીટા દવે વાંચે છે. સૌ પ્રથમ મુખ્ય સમાચાર. ચોમાસુ સત્રના આરંભે વિપક્ષોના નીટ પેપર લીક મામલે કરાયેલા હોબાળાના પગલે સંસદના બંને ગૃહોની કામગીરી કોરંભે. પ્રધાનમંત્રીએ સંસદના ચોમાસુ સત્રના આરંભ અગાઉના નિવેદનમાં સંસદમાં તંદુરસ્ત ચર્ચાની હિમાયત કરી દેશે મેળવેલી સિદ્ધિઓને વર્ણવી. ભારે વરસાદગ્રસ્ત જમ્મુ કાશ્મીરમાં દર 6 કલાકે સ્થિતિનો અહેવાલ આપવા મુખ્યમંત્રીની તંત્રને તાકીદ. અયોધ્યાના રામ મંદિરમાં દાન ચોરીના મામલે વિશેષ તપાસ દળ દ્વારા સર્વોચ્ચ અદાલતમાં અહેવાલ રજૂ કરાયો. એકબીજા ઉપરના નવેસરથી હુમલાઓને કારણે ઈરાન અને અમેરિકા વચ્ચે તણાવભરી સ્થિતિ સર્જાઈ અને ક્રૂડ ઓઇલના ભાવ વધારાને પગલે શેરબજારમાં કડાકો. સમાચાર વિગતવાર. સંસદનું ચોમાસુ સત્ર આજે શરૂ થયું. જ્યારે લોકસભા સવારે 11 વાગે શરૂ થઈ ત્યારે ગૃહે તેના 6 ભૂતપૂર્વ સભ્યોને શ્રદ્ધાંજલિ આપી, જેમનું તાજેતરમાં અવસાન થયું હતું. ગૃહે કતારના ફાધર અમીર શેખ હમાદ બિન ખલીફા અલ થાનીને પણ શ્રદ્ધાંજલિ આપી. જ્યારે સ્પીકરે પ્રશ્નકાળ શરૂ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી સહિત વિપક્ષી સભ્યોએ નીટ પરીક્ષા ગેરરીતિનો મુદ્દો ઉઠાવ્યો. શ્રી બિરલાએ વિપક્ષને ગૃહ ચલાવવામાં સહયોગ આપવા અને શિષ્ટાચાર જાળવવા વિનંતી કરી, પરંતુ વિપક્ષી સભ્યોએ તેમનો વિરોધ યથાવત રાખ્યો, જેના કારણે લોકસભા બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે. રાજ્યસભામાં નવા ચૂંટાયેલા અને ફરીથી ચૂંટાયેલા સભ્યોના શપથ સાથે કાર્યવાહી શરૂ કરાઈ, જેમાં શરૂઆતમાં વિરોધ પક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ નીટ પરીક્ષા ગેરરીતિનો મુદ્દો ઉઠાવવાનો પ્રયાસ કર્યો. જોકે હોબાળાને કારણે રાજ્યસભા અધ્યક્ષ સીપી રાધાકૃષ્ણને ગૃહ બપોરના 2 વાગ્યા સુધી સ્થગિત કરી દીધું છે. લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન વિપક્ષોના હોબાળા વચ્ચે કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ જણાવ્યું કે જ્ઞાન ભારતમ મિશન હેઠળ 8 કરોડથી વધુ હસ્તપ્રતોનું ડિજિટાઇઝેશન કરવામાં આવ્યું છે. આજે લોકસભામાં પૂરક પ્રશ્નોના જવાબમાં ડોક્ટર માંડવિયાએ જણાવ્યું કે મોદી સરકારે હસ્તપ્રતોનું સંરક્ષણ અને ડિજિટાઇઝેશન કરવા માટે જ્ઞાન ભારતમ મિશન શરૂ કર્યું છે, જેથી સંશોધનને સરળ બનાવી શકાય અને લોકો માટે સુલભ બને. મંત્રીએ માહિતી આપી કે 3,74,000થી વધુ હસ્તપ્રતો અગાઉથી જ અપલોડ કરવામાં આવી છે. સંસદના ચોમાસુ સત્ર અગાઉ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ સંસદ બંધારણની ગરિમા, સંસદીય પરંપરાઓ અને શિષ્ટાચારનું સન્માન કરીને સહકારની ભાવનાથી સંસદની કાર્યવાહીમાં ભાગ લે તેવી આશા વ્યક્ત કરી હતી. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી બિરલાએ જણાવ્યું કે કાયદાકીય અને અન્ય સંસદીય કાર્યનું સુગમ સંચાલન એક સામૂહિક જવાબદારી છે. આનાથી જનતાનો વિશ્વાસ વધુ મજબૂત થશે અને લોકશાહી સંસ્થાઓનું કદ વધશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ચોમાસુ હોય કે ચોમાસુ સત્ર, જો બંને સક્રિય હોય તો જ તે ખૂબ ઉત્પાદક સાબિત થાય છે. સંસદના ચોમાસુ સત્રની શરૂઆત પહેલા મીડિયા સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે જ્યારે બંને ઉત્પાદક હોય છે ત્યારે તે રાષ્ટ્રનું કલ્યાણ અને તમામ જીવોના કલ્યાણ તરફ દોરી જાય છે.
1: મોનસૂન હો યા મોનસૂન સત્ર, અગર દોનો પ્રોએક્ટિવ હો તો બહુત હી પ્રોડક્ટિવ હોતે હૈ, ઓર દોનો કો પ્રોડક્ટિવ હોતે હૈ તો દેશ કા કલ્યાણ હોતા હૈ, જીવ માત્ર કા કલ્યાણ હોતા હૈ. સાથીઓ, પિછલે 1 મહિને મેં દેશ ને અનેક સિદ્ધિયાં પ્રાપ્ત કી હૈ, ચાહે રાષ્ટ્રીય હો, અંતરરાષ્ટ્રીય હો, ઓર અબ તો અંતરિક્ષ ભી હો, ભારત કે લિયે ગર્વ કે પલ રહે હૈ.
0: શ્રી મોદીએ કહ્યું કે સંસદમાં યુવાન અને અનુભવી સાંસદો છે,

0: તેમના અનુભવનો દેશને લાભ મળે તે આવશ્યક છે.
1: हमारे सदन में बहुत अनुभवी सांसद भी है, दल उनका कोई भी हो, उनके पास एक लंबा अनुभव है. ऐसे समय में उनके अनुभव की, उनके ज्ञान की संसद को भी जरूरत है, देश को भी जरूरत है. और इसके लिए संसद का चलना, सार्थक चर्चा होना, ये मैं समझता हूँ कि बहुत ही समय की मांग है. एस्पिरेशन से भरे हुए देश के युवाओं की मांग है कि हम आगे बढ़े, राष्ट्रभक्ति के लिए जी रहे, आवाज को सदन में उचित मंच मिलता रहे.
0: પ્રધાનમંત્રીએ કહ્યું કે રાષ્ટ્રીય મંચ પર હોય કે આંતરરાષ્ટ્રીય ક્ષેત્ર પર હોય કે હવે અવકાશમાં પણ ભારત માટે ગર્વની ક્ષણો રહી છે. ભારતના યુવાનોએ અવકાશમાં નવી સફર શરૂ કરી છે.
2: સ્કાયરૂટ સ્ટાર્ટઅપ હૈ ઉસમે જો નૌજવાન કામ કર રહે હૈ મુજે બતાયા ગયા ઉનકી પૂરી ટીમ કી જો એવરેજ એજ હૈ વો સિર્ફ 28 સાલ હૈ. એસે નૌજવાનો ને યે કામ કરકે દિખાયા. मैं किसी 56 साल के नौजवान की बात नहीं कर रहा हूं, मैं देश के ये स्टार्टअप ने 28 की एवरेज वाले नौजवानों ने अंतरिक्ष में भारत का झंडा गाड़ दिया, उनको तो बधाई है ही है. लेकिन ऐसी बातें जो हैं, जो भारत को आत्मविश्वास से भर देती है, विश्व में भारत का प्रोफाइल सर्वमान्य सर्वस्वीकृत बनता जाता है. साथियों, ये संयोग नहीं, ये एक संदेश है और बड़ा मजबूत संदेश है.
0: શ્રી મોદીએ કહ્યું કે વિવિધ પ્રદેશોમાં યુદ્ધના સતત ભયથી સમગ્ર વિશ્વ ચિંતિત છે. પેટ્રોલ, ડીઝલ, એલપીજી, ખાતરો અને રસાયણોને લઈને અનેક અવરોધો અને કટોકટીઓ ઉભી થઈ છે. તેમણે કહ્યું કે આમ છતાં ભારતે 7.7% વિકાસ દર જાળવી રાખ્યો છે. નવા સુધારા અંગે પ્રધાનમંત્રીએ કહ્યું કે રિફોર્મ એક્સપ્રેસમાં સવારી કરતા દેશના પરિણામ સ્વરૂપે ભારતના યુવાનો આટલી મોટી હિંમત બતાવી અને સફળતા પ્રાપ્ત કરી શક્યા છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ @AIRNews_ABAD ને ફોલો કરશો. જમ્મુ અને કાશ્મીરમાં વર્તમાન હવામાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ તમામ જિલ્લા વહીવટીતંત્રોને આગામી 24 જુલાઈ સુધી દર 6 કલાકે પરિસ્થિતિ અંગેના અહેવાલો રજૂ કરવાનો નિર્દેશ આપ્યો છે. આ અહેવાલોને આધારે આપત્તિ વ્યવસ્થાપન, રાહત, પુનર્વસન અને પુનઃનિર્માણની પ્રક્રિયા તાત્કાલિક ધોરણે હાથ ધરાશે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે પૂંચ અને રાચોરીના જોડિયા સરહદી વિસ્તારોમાં મુશળધાર વરસાદને કારણે ભૂસ્ખલન અને અચાનક આવેલા પૂરને પરિણામે 12 લોકો માર્યા ગયા હતા અને ઘણા લોકો ગુમ થયા હતા, જેના કારણે રસ્તાઓ અને ઘરો સહિત જાહેર અને ખાનગી માળખાને વ્યાપક નુકસાન થયું હતું. રામ મંદિર દાન ચોરી કેસમાં ઉત્તરપ્રદેશ સરકાર દ્વારા રચાયેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે સુપ્રીમ કોર્ટે સમક્ષ પોતાનો સ્ટેટસ રિપોર્ટ રજૂ કર્યો છે. આ સ્ટેટસ રિપોર્ટ ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની અધ્યક્ષતા હેઠળની 3 ન્યાયાધીશોની બેન્ચ સમક્ષ સીલબંધ કવરમાં રજૂ કરવામાં આવ્યો હતો. આ મામલાની સુનાવણી આજે સુપ્રીમ કોર્ટમાં થવાની છે. પંજાબ સરકારે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમથી નવી અમલમાં મુકાયેલી વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન યોજનાના સરળ સંચાલન માટે પૂરતી વ્યવસ્થા કરી છે. આ યોજના ગ્રામીણ કામદારો માટે રોજગારીની તકો મળે છે અને રાજ્યભરમાં વિકાસ કાર્યોના અવિરત અમલીકરણને સુનિશ્ચિત કરે છે. તમિલનાડુના વિલાથિકુલમના ડીએમકે ધારાસભ્ય માર્કંડેયની આજે વહેલી સવારે પોલીસે ધરપકડ કરી છે. તેમની ધરપકડ તુતીકોરીનના કોવિલપટ્ટીમાં ડીએમકેની જાહેરસભામાં તમિલનાડુના મુખ્યમંત્રી સી જોસેફ વિજય વિરુદ્ધ કરવામાં આવેલી વિવાદાસ્પદ ટિપ્પણીના સંદર્ભમાં કરવામાં આવી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આજે ક્રાંતિકારી અને સ્વાતંત્ર્ય સેનાની બટુકેશ્વર દત્તને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપી છે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી શાહે જણાવ્યું કે બટુકેશ્વર દત્તે બ્રિટિશ શાસનના અન્યાય સામે સમગ્ર દેશમાં સ્વતંત્રતાની જ્યોત પ્રગટાવી હતી. સંરક્ષણ મંત્રીએ બટુકેશ્વર દત્તને એક શ્રદ્ધાળુ, રાષ્ટ્રવાદી અને હિંમતવાન વ્યક્તિત્વ તરીકે વર્ણવ્યા હતા. ભારતના નિયંત્રક અને મહાલેખક કાર્યાલય અને ભારતીય સામાજિક વિજ્ઞાન સંશોધન પરિષદના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય સ્તરે સંશોધન લેખ સ્પર્ધા આયોજિત કરવામાં આવી છે, જેનો ઉદ્દેશ્ય ઓડિટ તારણો અને જાહેર નાણાં સંબંધિત મુદ્દાઓ પર શૈક્ષણિક રીતે મજબૂત, નીતિ સંબંધિત અને મૌલિક સંશોધનને પ્રોત્સાહન આપવાનો છે. આ સ્પર્ધામાં માન્યતા પ્રાપ્ત સ્નાતકમાં અભ્યાસ કરી રહેલા, અનુસ્નાતક અથવા ડોક્ટરલ પ્રોગ્રામમાં નોંધાયેલા પૂર્ણ સમયના વિદ્યાર્થીઓ પોતાનો લેખ 1 ઓગસ્ટથી 30 સપ્ટેમ્બર દરમિયાન સત્તાવાર વેબસાઇટ પર ઓનલાઇન મોકલી શકે છે. દરેક કેટેગરી પ્રમાણે પ્રથમ 3 વિજેતાઓને અનુક્રમે 1.25 લાખ, 1 લાખ અને 75,000 રોકડ

0: પુરસ્કાર આપવામાં આવશે. ઈરાન અને અમેરિકા વચ્ચે સતત નવમા દિવસે હુમલાઓ થયા હતા, જેને કારણે વ્યૂહાત્મક સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર તણાવ વધ્યો હતો. અમેરિકાએ દક્ષિણ પશ્ચિમ ઈરાનના ખોરમો શહેરને નિશાન બનાવ્યું હતું, જ્યારે જોર્ડન, કુવૈત અને બહેરીન પર ઈરાને નવેસરથી હુમલાઓ કર્યા. ઈરાનની અર્ધસત્તાવાર સમાચાર એજન્સીએ સ્થાનિક અધિકારીઓને ટાંકીને અહેવાલ આપ્યો છે કે અમેરિકાના હુમલાને કારણે બુશેહર પ્રાંતની દશ્તી કાઉન્ટીના વહીવટી કેન્દ્ર ખારમોજના કેટલાક ભાગોમાં વીજળી ગુલ થઈ છે. પશ્ચિમ એશિયામાં વધતા તણાવ બાદ ક્રૂડ ઓઇલના ભાવોમાં વધારાને પગલે વૈશ્વિક બજારોના પગલે ભારતીય શેરબજારમાં પણ કડાકો નોંધાયો છે. કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે સેન્સેક્સમાં 500 કરતાં વધુ અને નિફટીમાં 100 અંક કરતાં વધુનો ઘટાડો જોવા મળ્યો હતો. અંતમાં મુખ્ય સમાચારો ફરી એકવાર. ચોમાસુ સત્રના આરંભે વિપક્ષોના નીટ પેપર લીક મામલે કરાયેલા હોબાળાના પગલે સંસદના બંને ગૃહોની કામગીરી ખોરંભી. પ્રધાનમંત્રીએ સંસદના ચોમાસુ સત્રના આરંભ અગાઉના નિવેદનમાં સંસદમાં તંદુરસ્ત ચર્ચાની હિમાયત કરી દેશે મેળવેલી સિદ્ધિઓને વર્ણવી. ભારે વરસાદગ્રસ્ત જમ્મુ કાશ્મીરમાં દર 6 કલાકે સ્થિતિનો અહેવાલ આપવા મુખ્યમંત્રીની તંત્રને તાકીદ. અયોધ્યાના રામ મંદિરમાં દાનચોરીના મામલે વિશેષ તપાસ દળ દ્વારા સર્વોચ્ચ અદાલતમાં અહેવાલ રજૂ કરાયો. એકબીજા ઉપરના નવેસરથી હુમલાઓને કારણે ઈરાન અમેરિકા વચ્ચે તણાવભરી સ્થિતિ સર્જાઈ અને ક્રૂડ ઓઇલના ભાવ વધારાને પગલે શેરબજારમાં કડાકો. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ બપોરે 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: આકાશવાણી કા અમદાવાદ, બડોદા, રાજકોટ ઓર ભુજ કેન્દ્ર હૈ.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડીયા વાંચે છે. અમદાવાદમાં દીપડાને પકડવા વન વિભાગ દ્વારા ટુકડી બનાવવામાં આવી છે, જે દીપડાના પગના નિશાન દ્વારા દીપડો શહેરી વિસ્તારમાં ક્યાંથી આવ્યો તેની તપાસ કરશે. અમદાવાદના શેલા અને બોપલગુમા વિસ્તારમાં દીપડો દેખાયો હોવાના અહેવાલ અંગે પ્રતિક્રિયા આપતા વન અને પર્યાવરણ રાજ્યમંત્રી પ્રવીણ માળીએ આ વાત કહી. તેમણે દીપડો દેખાય તો વન વિભાગને જાણ કરવા પણ લોકોને અપીલ કરી છે.
1: શેલા અને બોપલગુમા વિસ્તારની અંદર દીપડો ફરવાના સીસીટીવીના માધ્યમ દ્વારા અને લોકોના માધ્યમ દ્વારા સમાચાર મળેલ છે. એને રેસ્ક્યુ કરવા માટે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા તમામ ટીમો લાગી ગઈ છે. રાત્રિ દરમિયાન એ વધારે ચાલતું પ્રાણી છે, એગ્રેસિવ હોય છે, એટલે તમામને હું વિનંતી કરું છું કે આને કોઈ જાતની પજવણી ન થાય. જ્યાં પણ દેખાય ત્યાં તમામ લોકો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા અથવા વહીવટી તંત્રનો સંપર્ક કરે, જેથી કરીને જલ્દીથી આપણે રેસ્ક્યુ કરી શકીએ.
0: બીજી તરફ અમરેલીમાં સિંહના હુમલા અંગે મંત્રીશ્રીએ કહ્યું, આ હુમલામાં એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો છે, જ્યારે સિંહને પકડવાની કામગીરી હાથ ધરાઈ છે. અમદાવાદમાં ફટાકડાના એક કારખાનામાં થયેલા વિસ્ફોટ કેસમાં મેટ્રો કોર્ટે મુખ્ય આરોપી સહિત બે લોકોના આગામી 27 જુલાઈ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા, જ્યારે એક મહિલા આરોપી સારવાર હેઠળ છે. ઉલ્લેખનીય છે કે ગત શનિવારે કારખાનામાં થયેલા વિસ્ફોટમાં 9 લોકોના મોત થયા છે. આ મામલે પોલીસે 3 આરોપીની ધરપકડ કરી હતી. પંચમહાલમાં ચાંદીપુરા વાયરસના વધુ 3 શંકાસ્પદ કેસ નોંધાતા દર્દીઓની કુલ સંખ્યા 23 થઈ છે. અમારા પ્રતિનિધિ વિપુલ પુરોહિત જણાવે છે કે શહેરા મોરવા હડપ અને હાલોલ તાલુકાના 3 બાળકને ચાંદીપુરા વાયરસના લક્ષણ દેખાતા તેમને ગોધરા સિવિલ અને વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં દાખલ કરાયા છે, જ્યારે જિલ્લામાં અત્યાર સુધી 2 કેસ પોઝિટિવ નોંધાયા અને 5 બાળકના મોત થયાના અહેવાલ છે. તો જામનગરમાં ચાંદીપુરા વાયરસના 2 શંકાસ્પદ કેસના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. ગણપતનગર અને રવિપાર્ક વિસ્તારમાં નોંધાયેલા 2 કેસ મામલે બાળકોના નમૂના તપાસ માટે પ્રયોગશાળામાં મોકલાયા હતા. 2 જિલ્લાઓમાં દવાઓના છંટકાવ સહિતની કામગીરી હાથ ધરાઈ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દેશના મહાન સ્વતંત્રતા સેનાની બટુકેશ્વર દત્તજીને તેમની પુણ્યતિથિ નિમિત્તે ભાવપૂર્ણ વંદન કર્યા. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી પટેલે લખ્યું, મા ભારતીની સ્વતંત્રતા કાજે તેમનું સમર્પણ અને સંઘર્ષ આપણને સદૈવ રાષ્ટ્રસેવાની પ્રેરણા આપતા રહેશે. તેમના ઉચ્ચ આદર્શો અને દેશપ્રેમ દેશવાસીઓના હૃદયમાં અમર રહેશે. ઉલ્લેખનીય છે કે બ્રિટિશ શાસન સામે સમગ્ર દેશમાં સ્વતંત્રતાની અલખ જગાડનારા અને સેલ્યુલર જેલમાં અનેક અત્યાચાર સહન કરનારા બટુકેશ્વર દત્તજી તેમના સંકલ્પ પર અડગ રહ્યા હતા. તેમના સાહસ, બલિદાન અને નિઃસ્વાર્થ દેશભક્તિની ભાવના યુવાનો માટે હંમેશા પ્રેરણા રહેશે. વલસાડમાં સર્જાયેલા માર્ગ અકસ્માતમાં 2 યુવકના મોત થયાના અહેવાલ છે. અમારા પ્રતિનિધિ નવીન પટેલ જણાવે છે કે ગઈકાલે રાત્રે

0: ત્રણ યુવક બાઇક પર સુરત તરફ જવા રવાના થયા હતા. દરમિયાન ચંદ્રમૌલેશ્વર મંદિર નજીક એક અજાણ્યા વાહન સાથે અથડામણ થતાં બે યુવકના ઘટનાસ્થળે મોત નીપજ્યા, જ્યારે ઇજાગ્રસ્ત એક યુવકને સુરતની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો છે. આ અંગે વલસાડ પોલીસે વધુ તપાસ હાથ ધરી. જામનગરમાં મહાનગરપાલિકા દ્વારા આદર્શ સ્મશાન નજીક સરકારી જમીન પરથી દબાણવાળા મકાન દૂર કરાયા. મહાપાલિકાની એસ્ટેટ શાખાની ટુકડીએ 2800 ચોરસ ફૂટ વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલમાં અવરોધરૂપ બનેલા 4 મકાનને હટાવ્યા છે. આ અંગે જામનગર મહાનગરપાલિકાના આસિસ્ટન્ટ કમિશનર મુકેશ વરણવાએ વધુ માહિતી આપી.
1: જામનગર સ્મશાન પાસે જે પ્રોમોટરની કેનાલ જાય છે એના ઉપર 3 મીટર પહોળાઈમાં અને લગભગ 50 મીટર લેન્થમાં એટલે કે 1500 ચોરસ ફૂટ જેટલું જે દબાણ છે એ કરવામાં આવેલું હતું, જેના કારણે વરસાદી પાણીનો નિકાલ છે એને અવરોધ થતો હતો. જેમાં 4 પ્રોપર્ટી આવેલી છે, 4 પ્રોપર્ટીને લીગલ નોટિસ આપી તમામ પ્રક્રિયા પૂર્ણ કરી અને આદેશ કરી અને આજ રોજ એ દૂર કરવાની કામગીરી હાલે ચાલુ છે અને આજના દિવસમાં એ પૂર્ણ કરવાનું ટાર્ગેટ.
0: કચ્છમાં મુંદ્રા તાલુકાના ટુંડા ગામમાં સરકારી જમીન પર કરાયેલા ગેરકાયદે દબાણ વહીવટી તંત્ર દ્વારા હટાવાયા. આ કાર્યવાહી હેઠળ અંદાજે 3.76 કરોડ રૂપિયાની કિંમતની સરકારી જમીન ખાલી કરાવવામાં આવી છે. લોખંડી પોલીસ બંદોબસ્ત વચ્ચે ગેરકાયદે દુકાન અને બાંધકામ દૂર કરાયા છે. સરકારી મિલકતો પર કોઈપણ પ્રકારનું દબાણ ચલાવી નહીં લેવાય તેવી વહીવટી તંત્ર દ્વારા ચીમકી અપાઈ છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR_ABID ને ફોલો કરશો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે જૂનાગઢ જિલ્લાનું સમાચાર પત્ર, જેના લેખક છે સંજીવ મહેતા. જૂનાગઢ જિલ્લાના ધરતીપુત્રો અને પ્રજાજનોની જાણે કસોટી કરતા હોય તેમ મેઘરાજાએ અષાઢી બીજ પણ કોરી રાખી દેતા સમગ્ર સોરઠમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. આમ છતાં લોકોએ પોતાનો જુસ્સો બુલંદ બનાવી રાખીને અષાઢી બીજના પાવન મહોત્સવને ધામધૂમથી ઉજવ્યો હતો. શહેરના ગંદરપવાડામાં આવેલા જગન્નાથજી મંદિર ખાતેથી ભગવાન જગન્નાથજીની 22મી રથયાત્રા નીકળી હતી. ભગવાન શ્રીકૃષ્ણ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાના નગર પરિભ્રમણને નિહાળવા મોટી સંખ્યામાં ભાવિકોએ રોડ પર કતાર લગાવી હતી. જય રણછોડ માખણ ચોરના જયઘોષ વચ્ચે સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું. આ પૂર્વે જગન્નાથ મંદિર ખાતે પવિત્ર જળથી અભિષેક, મહાઆરતી અને વિષ્ણુ યાગ યજ્ઞના પણ આયોજન થયા હતા. તો જૂનાગઢ નજીકના ભેસાણ તાલુકાના પરબધામ ખાતે પરંપરાગત અષાઢી બીજનો લોકમેળો ભરાયો હતો. પોતાનું જીવન રક્તપિત્તના દર્દીઓ માટે સમર્પિત કરનાર સંત અમર દેવીદાસની સમાધિના દર્શન કરવા સૌરાષ્ટ્રભરમાંથી ભાવિકો ઉમટી પડ્યા હતા. સવારે મંદિર ખાતે ધ્વજારોહણ સાથે આ લોકમેળાનો પ્રારંભ થયો હતો ત્યારે સૌ કોઈ માટે મહાપ્રસાદની પણ વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી હતી. આ જ રીતે મજેવડી ગામે દેવતણખી દાદાના સ્થાનકે પણ બીજ મહોત્સવ ઉજવાયો હતો. તો યાત્રાધામ સતાધાર અને આપાગીગાની જગ્યા ખાતે પણ અષાઢી બીજ નિમિત્તે સત્સંગ, ભોજન અને શોભાયાત્રા સહિતના આયોજનો થયા હતા. અષાઢ માસનો પ્રારંભ ગુપ્ત નવરાત્રી સાથે થતાં ગિરનાર ઉપર આવેલા અંબાજી મંદિર અને વાઘેશ્વરી મંદિર સહિતના માય સ્થાનકોમાં વિશેષ શણગાર, પૂજા અર્ચના અને માતાજીના બેઠા ગરબા દ્વારા માના ગુણાનુવાદ કરવામાં આવી રહ્યા છે. આજ સમયગાળા દરમિયાન જૂનાગઢ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા જૂનાગઢ ફેમિલી કોર્ટ ઉપરાંત વંથલી, વિસાવદર અને કેશોદ કોર્ટમાં રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. ફેમિલી કોર્ટમાં રજૂ થયેલા પારિવારિક તકરારના 221 કેસમાંથી 219 કેસનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો હતો, જ્યારે અન્ય ફોજદારી, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ, જમીન વળતર, ઇ મેમો, બેન્કિંગ અને ભરણપોષણ સહિતના 3300થી વધુ કેસો લોક અદાલતમાં રજૂ કરવામાં હતા અને મહત્તમ કેસમાં સમાધાનકારી વલણ અપનાવવામાં આવ્યું હતું. ગત 16 જુલાઈના રોજ જૂનાગઢમાં કામધેનુ યુનિવર્સિટી દ્વારા વિશ્વ સર્પ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. પર્યાવરણ અને પ્રકૃતિ સાથે જોડાયેલા નિષ્ણાંતો દ્વારા ગુજરાતમાં સર્પની જાતિ, ઝેરી અને બિનઝેરી સર્પ એમ દૈનિક પ્રવૃત્તિ અને ખાસ કરીને સમાજમાં ફેલાયેલી અજ્ઞાનતા, અંધશ્રદ્ધા અને ભય અંગે વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો.

યુનિવર્સિટીના ડીન ડોક્ટર એમડી ઓડદરાએ જણાવ્યું કે નાગ એ પ્રકૃતિના મહત્વના જીવ છે. ઉંદરના નિયંત્રણ માટે તેઓ મહત્વની ભૂમિકા ભજવી અને પર્યાવરણ અને કૃષિ ક્ષેત્રમાં સંતુલન જાળવે છે. તેમણે સ્ટાફ અને વિદ્યાર્થીઓને વૈજ્ઞાનિક સમજ આપીને સર્પનું સંરક્ષણ કેવી રીતે કરી શકાય, ઝેર કરડવાના ઉપાયો વિશે પણ માર્ગદર્શન આપ્યું હતું. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા જૂનાગઢની 24 શાળા અને કોલેજોમાં નશામુક્ત અભિયાન ચલાવવામાં આવ્યું. 29 જૂનથી 10 જુલાઈ સુધી રાજ્યભરમાં એનજીઓના સહકારથી ડ્રગ્સ વિરોધી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે, જેના ભાગરૂપે જૂનાગઢમાં 20 બાઇક સવાર દ્વારા રેલી યોજીને શાળા કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને નશાથી તેમજ વ્યસનથી દૂર રહેવાની સમજ

દર્શન આપ્યું હતું. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા જૂનાગઢની 24 શાળા અને કોલેજોમાં નશામુક્ત અભિયાન ચલાવવામાં આવ્યું. 29 જૂનથી 10 જુલાઈ સુધી રાજ્યભરમાં એનજીઓના સહકારથી ડ્રગ્સ વિરોધી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે, જેના ભાગરૂપે જૂનાગઢમાં 20 બાઇક સવાર દ્વારા રેલી યોજીને શાળા કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને નશાથી તેમજ વ્યસનથી દૂર રહેવાની સમજણ આપવામાં આવી હતી. જેઠવદ એકાદશી એ જૂનાગઢમાં ગિરનાર પર્વત ફરતે દૂધધારા પરિક્રમાનું પરંપરાગત રીતે આયોજન થયું. લોકવાયકા પ્રમાણે લગભગ 75 વર્ષ પહેલા સૌરાષ્ટ્રમાં કારમો દુકાળ પડ્યો હતો અને જંગલમાં પાણીની વિકટ સમસ્યા સર્જાઈ હતી. તે વખતે ગિરનાર જંગલના પશુ પક્ષી માટે કર્મણ ભગત નામના ભાવિકે દૂધની ધારા સાથે ગિરનારની પરિક્રમા કરી હતી અને વરસાદ વરસ્યો હતો. આ ધાર્મિક માન્યતાને ધ્યાનમાં રાખીને એકાદશીએ પણ 36 કિલોમીટરની પરિક્રમા દૂધધારા સાથે ભાવિકો દ્વારા પૂર્ણ કરવામાં આવી હતી. જૂનાગઢ શહેર અને હાઇવે પર માર્ગ અકસ્માત નિવારવા ટ્રાફિક પોલીસ અને જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા માર્ગ ઉપર બેઠેલા અને ફરતા પશુઓને રેડિયમ ટેગ લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ખાસ કરીને ચોમાસામાં રાત્રિના ભાગે હાઇવે પર પશુ સાથે અથડાવાની ઘટનાઓ થતી હોય છે, જેને ધ્યાનમાં રાખીને રેડિયમ કલરનો બેલ્ટ પશુના ગળે બાંધવામાં આવી રહ્યો છે. રાજ્યમાં યોજાનારી પેટા ચૂંટણીમાં જૂનાગઢ મહાનગરપાલિકા વોર્ડ નંબર 3ની એક બેઠક માટે મતદાન થવાનું છે. ભાજપ તરફથી અકરમ કુરેશી, કોંગ્રેસ તરફથી અશરમ થઈમ અને આમ આદમી પાર્ટી તરફથી મહેબૂબ પંજા ચૂંટણી લડી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આગામી 28 જુલાઈ આ ચૂંટણી માટે મતદાન થવાનું છે. હમણાં જ આપે જૂનાગઢ જિલ્લાનું સમાચાર પત્ર સાંભળ્યો, જેના લેખક હતા સંજીવ મહેતા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

આ છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ કેન્દ્ર. બપોરના 2:40 થઈ રહી છે. પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. હેમા દેસાઈ અને આશિત દેસાઈને સાંભળીએ.

0: આશિષ દેસાઈને આપ સાંભળી રહ્યા હતા.
1: મન કી બાત હૈ જન જન કી, સભી કી કુછ અપની સી, અનકહી વિરાસત કી, ઉમ્મીદે નયે ભારત કી. તો સુનિયે ઇસ મહિને 26 જુલાઈ સુબહ 11 બજે મન કી બાત આકાશવાણી ઓર દૂરદર્શન કે સભી ચેનલો ઓર પ્રસાર ભારતી કે OTT પ્લેટફોર્મ વેવ્સ પર. આપ ભી માનનીય પ્રધાનમંત્રી કે મન કી બાત કા હિસ્સા બન સકતે હૈ. ઇસકે લિયે આપ અપને સુઝાવ 24 જુલાઈ તક ટોલ ફ્રી નંબર 1800-11-7800 પર રિકોર્ડ કર સકતે હૈ, યા ફિર 1922 પર ભી કોલ કર સકતે હૈ. નમો એપ યા માઈ ગોવ કે ઓપન ફોરમ મે પોસ્ટ કર સકતે હૈ, યા પોસ્ટ બોક્સ નંબર 111 આકાશવાણી દિલ્હી પર ભેજ સકતે હૈ. તો યાદ રખી, રવિવાર 26 જુલાઈ સુબહ 11 બજે મન કી બાત. મન કી બાત હૈ જન જન કી, સભી કી કુછ અપની સી, અનકહી વિરાસત કી, ઉમ્મીદે નયે ભારત કી. તો સુનિયે ઇસ મહિને 26 જુલાઈ સુબહ 11 બજે મન કી બાત આકાશવાણી ઓર દૂરદર્શન કે સભી ચેનલો ઓર પ્રસાર ભારતી કે OTT પ્લેટફોર્મ વેવ્સ પર. માનનીય પ્રધાનમંત્રી કે પ્રસારણ કે તુરંત બાદ મન કી બાત કા પ્રાદેશિક ભાષાઓ મે અનુવાદ આપ સુન સકતે હૈ આકાશવાણી ઓર દૂરદર્શન કે સંબંધિત પ્રાદેશિક ચેનલો પર. મન કી બાત કે પ્રાદેશિક ભાષાઓ મે અનુવાદ કા પુનઃ પ્રસારણ આપ સુન સકતે હૈ રાત 8 બજે આકાશવાણી ઓર દૂરદર્શન કે સભી પ્રાદેશિક ચેનલો પર. તો યાદ રખી, રવિવાર 26 જુલાઈ સુબહ 11 બજે મન કી બાત.

હેમા દેસાઈને આપ સાંભળી રહ્યા હતા. ગીતના શબ્દો હતા મુખ પર મલકાયો. ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. બપોરના 3 થયા છે. અમારી આજની પ્રથમ સભા અહીં સમાપ્ત થાય છે. ફરી મળીશું આજ મીટર્સ પર સાંજે 5 વાગે અમારી બીજી સભાના આરંભે. ત્યાં સુધી આપની રજા લઈએ. સાંભળતા રહેશો અમારું DTHનું પ્રસારણ. નમસ્કાર.

0: government in large-scale rescue and relief operations as worsening floods continue to inundate several parts of eastern Assam. In Uttarakhand, the Char Dham Yatra is temporarily suspended for some time today as a precautionary measure due to adverse weather conditions. The decision was taken amid warning for heavy rainfall in several districts of the state, and there are reports of landslides at various locations along the Char Dham Yatra route. And that is the end of this news bulletin.
1: મનોરંજન અને માહિતીનું બીજું નામ એટલે આકાશવાણી રાજકોટ 370.3 મીટર્સ એટલે કે 810 કિલો હર્ટ્ઝ પર. તમારી ઘડિયાળ સેટ કરી લેજો, અત્યારે થયા છે એક્ઝેક્ટ 5:10 અને 12 સેકન્ડ્સ. સાંભળીએ વિવિધ ભારતી કાર્યક્રમ છાયા ગીત.

0: गीत जारी रहेगा इस अंतराल के बाद, और अंतराल के बाद जब हम आएंगे आपके लिए लाएंगे ये नगमा। हम अभी हाजिर हुए।
1: आईटीआई मां प्रवेश मेळवाथी वंचित उम्मीदवारों माटे प्रवेश मेळवानी वधु एक तक। प्रवेश सत्र 2026 अंतर्गत બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે।
2: એક પ્રકાર થી પીએમ જય અબ ગરીબો કી જય બન ગઈ।

0: આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ લગભગ 60 કરોડ લોકો રૂપિયા 5 લાખ સુધીની મફત સારવારના હકદાર બન્યા છે. અત્યાર સુધીમાં 12 કરોડ થી પણ વધુ મફત સારવાર કરવામાં આવી છે, જેનાથી ગરીબ પરિવારોના તબીબી ખર્ચમાં લગભગ 2 લાખ કરોડ રૂપિયાની બચત થઈ છે. આજે જ આયુષ્માન એપ ડાઉનલોડ કરીને આયુષ્માન કાર્ડ બનાવો. વધુ જાણકારી માટે 1455 પર કોલ કરો. ITI માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે ITI ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
1: આવાજોં કા કોઈ મઝહબ નહીં હોતા, આવાજેં દુનિયા કી તમામ સરહદોં કે પાર ચલતી હૈ. હમ સબ મહેજ એક શખ્સ નહીં, એક કિરદાર નહીં, આવાજે હૈ હમ. હમ આવાજોં કી દુનિયા કે મુસાફિર, હમે કાયમ રહેના હૈ હમેશા એક આવાજ કી શક્લ બનકર. તુમ્હારી આવાજ ગૂંજતી રહે કાનો મે, જૈસે ચિડિયોં કી ચહેચહાહટ, જૈસે બાંસુરી કી મીઠી તાન, જૈસે ઝરને કી પ્યારી મુસ્કાન.